વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથી શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતી વડોદરા. આજે શનિવાર, વૈશાખ માસ, દિનાંક 26, શક્ષમત 1948, એટલે કે તારીખ 16 મે 2026. અત્યારે સવારના 5:57 થવા આવી છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું જયંતિ ચાવડા હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
1: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે.

0: आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: अत्यार सुधी में 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે। જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો।
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: રિદ્ધિ ઉંધાડ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે। ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર, અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી। નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ। રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી। સમાચાર વિગતવાર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે આવશે। શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે। આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષોરોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે। તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્વાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે। શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે। આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે। આ સાથે જ શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના છે। આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે, જેને લઈ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વધુ માહિતી આપી હતી।
4: ગાંધીનગર દેશેલા ખાતે મધુર ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5,00,000 લિટર ક્ષમતા ધરાવતો ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા, વિવિધ પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયા લોકાર્પણ ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે।
3: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન રેલવે પ્રોજેક્ટને ઐતિહાસિક મંજૂરી આપી છે। અંદાજે 20,667 કરોડના ખર્ચવાળો આ પ્રોજેક્ટ ભારતીય રેલવેનો પ્રથમ સ્વદેશી ટેકનોલોજી આધારિત સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ હશે। લગભગ 134 કિલોમીટર લાંબી આ નવી ડબલ રેલ લાઇન અમદાવાદ ધોલેરા એસઆઈઆર આવનાર ધોલેરા આંતરરાષ્ટ્રીય વિમાન મથક તથા લોથલ ખાતે આવેલા નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષને આધુનિક રેલ કનેક્ટિવિટી આપશે। આ કોરિડોર પર કુલ 13 સ્ટેશનો વિકસાવવામાં આવશે। આ પ્રોજેક્ટને આગામી 4 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે। આ અંગે રેલમંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માત્ર એક રેલ લાઇન નથી, પરંતુ ન્યૂ ઇન્ડિયાની આધુનિક, ઝડપી અને આત્મનિર્ભર પરિવહન વ્યવસ્થાનું પ્રતીક છે। ગુજરાત સરકારના મુખ્ય સચિવ મનોજકુમાર દાસે જણાવ્યું કે આ પ્રોજેક્ટ ધોલેરાના વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે। આ પ્રોજેક્ટના પરિણામે સાબરમતીથી ધોલેરા એરપોર્ટ સુધીનું અંતર માત્ર 48 મિનિટમાં અને સરખેજથી ધોલેરા એરપોર્ટ સુધીનો સમય માત્ર 38 મિનિટમાં કાપી શકાશે। મંડળ રેલ પ્રબંધક અમદાવાદના વેદ પ્રકાશે આ અંગે જણાવ્યું છે।
5: ગુડ્સ કે હિસાબ સે ભી યે યુનિક હોગા। ગુડ્સ કે હિસાબ સે યુનિક હોને કા ઇસલિયે જરૂરી હૈ ક્યોંકિ ઇસકો હમારે યહાં પે

0: जो सेमीकॉन जो हब बनाया जा रहा है, जो वर्ल्ड का सबसे बड़ा सेमीकॉन हब का एरिया भी बनने वाला है, ये जो सिंगापुर सिटी है उससे बड़ा एरिया केवल अहमदाबाद के उस पार्ट में डेवलप किया जा रहा है। वहां से जो प्रोडक्ट तैयार होंगे वो देश के किसी भी पार्ट में या वर्ल्ड के किसी भी पार्ट में जा सकेंगे।
1: राज्य सरकारे नागरिकों ने बिनजरूरी संग्रहखोरी अने गभराटमां આવીને ખરીદી ન કરવા અપીલ કરી છે। ગાંધીનગરમાં ગઈકાલે મંત્રીમંડળની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સરકારી અધિકારીઓને વર્ચ્યુઅલ બેઠક યોજવા બિનજરૂરી વિદેશ પ્રવાસ ટાળવા જણાવાયું છે। આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને અન્ય રાજ્યોમાં યોજાનાર બેઠકમાં ઓનલાઈન જોડાવાનું સૂચન આપવામાં આવ્યું છે। દરેક અધિકારી પાસે માત્ર એક વાહન રહેશે અને બાકીના વાહનો જમા કરાવવું ફરજિયાત રહેશે। જાહેર વાહનોના ઉપયોગ પર પણ ભાર મુકાયો છે। સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો હવે વર્ચ્યુઅલ માધ્યમથી યોજવા પર ભાર મુકાયો છે, જ્યારે જરૂરિયાત મુજબ વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરવાનો નિર્ણય લેવા દરેક વિભાગના વડાને જાણ કર્યું હોવાનું શ્રી વાઘાણીએ જણાવ્યું છે।
2: તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે, તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે। મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે।
1: મંત્રીમંડળની બેઠકમાં રાજ્યના પેટ્રોલ અને ડીઝલના જથ્થાની દેખરેખની જવાબદારી મુખ્ય સચિવને સોંપવા તેમજ આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનમાં પાઇપ્ડ ગેસ જોડાણ પીએનજી ફરજિયાત બનાવવાનો પણ નિર્ણય કરાયો છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક સેન્ડલ airnews_abid ને ફોલો કરશો। રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાતા તંત્ર સજ્જ બન્યું છે, જે અંતર્ગત વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ રહી છે। આ અફવાના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। સામાન્ય રીતે 7 દિવસ ચાલે તેટલો પેટ્રોલનો જથ્થો વલસાડના લોકોએ માત્ર 24 કલાકમાં જ ભરાવી લીધો છે, જેના કારણે તંત્ર સક્રિય બન્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પુરવઠા અધિકારી DS બારિયાએ વધુ માહિતી આપી હતી।
3: કાલે સાંજની પરિસ્થિતિ લગભગ 146માંથી ફક્ત 22 ટ્રાયા હતા, જે 22માંથી 12 કે 13 પર તો રાતે સપ્લાય પણ થઈ ગઈ હતી, પરંતુ અત્યારે જે લોકો પેનિક બાઇંગ કરે છે અફવાઓના કારણે બહુ બધી લાઇનો છે અને લોકો બહુ બધું પેટ્રોલ ફુલ ટાંકી કરાવે છે અને એક દિવસમાં કેટલો બધો સ્ટોક જાય છે એના કારણે અત્યારે આ બધા ડ્રાયઆઉટની પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે।
1: આ સાથે જ અંકલેશ્વરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓને લઈને સવારથી જ શહેર અને તાલુકાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી। શહેરમાં વધતી માંગને ધ્યાનમાં રાખી કેટલાક પેટ્રોલ પંપ સંચાલકોએ વાહન દીઠ માત્ર 2 લીટર પેટ્રોલ આપવાની વ્યવસ્થા શરૂ કરી છે, જેથી વધુમાં વધુ લોકોને ઇંધણ ઉપલબ્ધ થઈ શકે। છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને કારણે ખેડૂતો તથા વાહન ચાલકો બંને ચિંતામાં મુકાયા છે। આગામી દિવસોમાં પુરવઠો નિયમિત થશે કે નહીં તે અંગે લોકોમાં અનિશ્ચિતતા પણ જોવા મળી રહી છે। રાજ્યમાં આજથી વિવિધ માર્ગો પર 390 ST બસ દોડાવાશે। ગાંધીનગરમાં અંગેની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવોની અપીલને ધ્યાને રાખી ઉદઘાટન કે ભવ્ય સમારોહ વિના મુખ્યમંત્રીના ઝીરો સેરેમની સંકલ્પ હેઠળ આ તમામ બસ સીધી જ કાર્યરત કરાશે। શ્રી સંઘવીએ વધુમાં કહ્યું, સરકારી કર્મચારીઓને કોઈપણ બેઠક માટે ગાંધીનગર નહીં બોલાવવા પણ સરકારે નિર્ણય કર્યો છે। ભરૂચ જિલ્લામાં RTE અંતર્ગત ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પાસેથી FRCના નિયમ સિવાય ફી વસૂલનાર શાળા સામે DEO કચેરી દ્વારા પગલાં લેવામાં આવશે। કેટલીક શાળાઓ યુનિફોર્મ નોટબુક સહિત અલગ અલગ એક્ટિવિટીના નામે ફી ઉઘરાવતી હોય છે, જે સરકારના નિયમની વિરુદ્ધ છે। ત્યારે આવી પરિસ્થિતિમાં વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરીમાં લેખિત ફરિયાદ કરવામાં આવશે તો એ શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે, જેને લઈને વધુ માહિતી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે।
4: રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત બાળકો પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવે છે અને આ શાળાઓની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે। ઘણી બધી શાળાઓ આ સરકાર દ્વારા જે ચૂકવાતી ફી છે, FRCમાં મંજૂર થયેલી જે ફી છે, તેના ઉપરાંત પણ વધારાની ફી અલગ અલગ બહાના હેઠળ લેતી હોય છે, તો આ બિલકુલ સરકારના નિયમની વિરુદ્ધ છે અને જો કોઈ વાલી દ્વારા લેખિત આદા સહિત ફરિયાદ મળશે તો એવી શાળાઓ વિરુદ્ધ કડકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે।

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. જો કે ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને દ્વારકા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના 15 જેટલા શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. સૌથી વધુ 45 ડિગ્રી મહત્તમ તાપમાન ભાવનગર, અમદાવાદમાં 44, કંડલા એરપોર્ટ, ગાંધીનગર, અમરેલી, વડોદરા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જો કે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં અંદાજે 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતા છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. ગુજરાતને મળ્યો દેશનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર. અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ કોરિડોરને કેન્દ્રની મંજૂરી. નાગરિકોને બિનજરૂરી સંગ્રહખોરી અને ગભરાટમાં ખરીદી ન કરવા રાજ્ય સરકારની અપીલ. રાજ્યમાં આજથી વિવિધ માર્ગ પર 300 નવી એસટી બસ દોડશે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હીટવેવની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
1: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
0: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
1: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
0: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું, ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ નેધરલેન્ડના રાજા અને રાણીને પણ મળશે. આ મુલાકાતનો હેતુ યુરોપિયન દેશો સાથે ભારતના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ડચ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. ઘણા મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 5 યુરોપિયન દેશો પ્રવાસના બીજા તબક્કામાં ગઈકાલે મોડી રાત્રે નેધરલેન્ડ પહોંચ્યા હતા. એરપોર્ટ પર શ્રી મોદીનું સ્વાગત નેધરલેન્ડના વિદેશમંત્રી ટોમ બેરનડનસેન દ્વારા કરવામાં આવ્યું હતું. હેગ ખાતે હોટલમાં ભારતીય સમુદાય દ્વારા સાંસ્કૃતિક અને સંગીતમય કાર્યક્રમોમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડચ સૈનિકોએ તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સરકાર નાગરિકો માટે વ્યવસાય કરવાની સરળતા અને જીવન જીવવાની સરળતામાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ વિદેશ યાત્રા પર સેસ, ટેક્સ અથવા સરચાર્જ લાદવાના સમાચાર અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે અને તેમાં કોઈ સત્ય નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ જ પ્રશ્ન નથી. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય નક્કી કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સુરક્ષા એજન્સીઓએ ડ્રગ્સ ડીલરોને નાબૂદ કરવા માટે એક કાર્યયોજના તૈયાર કરી છે અને આ લક્ષ્ય તરફ કામ કરી રહી છે. ગઈકાલે નવી દિલ્હીમાં આરએન કાઓ મેમોરિયલ વ્યાખ્યાન આપતા શ્રી શાહે જણાવ્યું હતું કે ડ્રગ્સ હેરફેર એ ફક્ત કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો નથી, પરંતુ સમાજ અને ભાવિ પેઢીઓ પર લાંબા ગાળાની અસર ધરાવતો મુદ્દો છે અને તેનો વ્યાપક ઉકેલ લાવવાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે ડ્રગ્સ પ્રત્યે ભારતની શૂન્ય સહિષ્ણુતા નીતિ સુનિશ્ચિત કરવામાં આવશે. ગૃહમંત્રીએ ડ્રગ્સ શિપમેન્ટને અટકાવવા અને ડ્રગ્સ લોર્ડ્સને પકડવા માટે વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે છેલ્લા 2 વર્ષમાં ભારત મિત્ર દેશોના સહયોગથી 40થી વધુ આંતરરાષ્ટ્રીય ગુનેગારોને ભારતમાં પાછા લાવવા સફળ રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. શ્રી શાહ વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને લોકાર્પણ કરશે. આજે તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યોની સમીક્ષા બેઠક કરશે. તેઓ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકરણના કાર્યો અને ગાંધીનગર લોકસભા વિસ્તારોના તળાવોના જીર્ણોદ્ધાર અને પરસ્પર જોડાણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. શ્રી શાહ ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા અને સાર્વજનિક હોસ્પિટલોની કામગીરીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, નારણપુરા, વેજલપુર અને સાબરમતીના અમદાવાદ મનપાના ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે બેઠક કરશે. આ સાથે શ્રી શાહ આવતીકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે

0: નિર્માણ પામેલ મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજર રહેશે. વિધાનસભામાં વધુ પારદર્શિતા લાવવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ પ્રશ્નકાળ, ચર્ચાઓ, વિધેયક અને અંદાજપત્રનું જીવંત પ્રસારણ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે રાજ્યના લોકોને વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યોની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને તે ફક્ત સત્રના જીવંત પ્રસારણ દ્વારા જ સુનિશ્ચિત કરી શકાય છે. તેમણે ખાતરી આપી કે વિપક્ષના સભ્યોને બોલવાની પૂરતી તક મળશે. ખાસ સત્ર દરમિયાન કૂચબિહાર દક્ષિણના ભાજપના ધારાસભ્ય રથેન્દ્ર બાસુને સર્વાનુમતે 18મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા. નવા અધ્યક્ષને અભિનંદન આપતા શ્રી અધિકારીએ તમામ પક્ષોને લોકશાહી પરંપરાનું પાલન કરવા અને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. દરમિયાન કોંગ્રેસ, સીપીઆઈએમ અને આમ જનતા યુનિયન પાર્ટીના સભ્યો સાથે નવનિયુક્ત વિપક્ષના નેતા સોવનદેવ ચટ્ટોપાધ્યાયે સ્પીકરનો આભાર માન્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મહિલા સશક્તિકરણ સમિતિની રચના કરી છે. લોકસભાના ભાજપના સાંસદ ડોક્ટર દગુબતી પુરંદેશ્વરીને સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પેનલમાં લોકસભાના 18 અને રાજ્યસભાના 10 સભ્યોનો સમાવેશ થાય છે. નીચલા ગૃહના સભ્યોમાં હેમા માલિની, હરસિમરત કૌર બાદલ અને એકરા ચૌધરીનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્યોમાં સુધામૂર્તિ, પીટી ઉષા અને સ્વાતિ માલિવાલનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી છે. નાણાં મંત્રાલયે ગઈકાલે એક જાહેરનામું બહાર પાડ્યું. ડીઝલની નિકાસ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી 23 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી પણ 33 રૂપિયા પ્રતિ લીટરથી ઘટાડીને 16 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. સુધારેલા દરો આજથી આગામી 2 અઠવાડિયા માટે અમલમાં રહેશે. ઘરેલુ વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પરના હાલના એક્સાઇઝ ડ્યુટી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે વોશિંગ્ટનમાં બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા છે. મંત્રાલયના પ્રવક્તા ટોમી પ્રિગોટે જણાવ્યું હતું કે 2 દિવસની સફળ વાટાઘાટો બાદ આ કરાર થયો છે અને વધુ વાટાઘાટો 2 અને 3 જૂને થશે. બંને દેશોના લશ્કરી પ્રતિનિધિમંડળો વચ્ચે સુરક્ષા સંવાદ પણ 29 મેના રોજ પેન્ટાગોનમાં શરૂ થશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પિગોટે જણાવ્યું હતું કે તેમને આશા છે કે આ વાટાઘાટો બંને દેશો વચ્ચે કાયમી શાંતિ, સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સ્થાપિત કરવા મદદ કરશે અને તેમની વહેંચાયેલ સરહદ પર વાસ્તવિક સુરક્ષા સ્થાપિત કરશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હોર્મુઝ સમુદ્રધુની ફરી શરૂ કરવામાં આવશે અને અમેરિકા ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. એક ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં શ્રી ટ્રમ્પે પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે અમેરિકાના પગલાંનો બચાવ કરતા કહ્યું કે તેઓ યોગ્ય કાર્ય કરવા જઈ રહ્યા છે. તેમણે અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો માટે ઈરાનની પણ ટીકા કરી અને આરોપ લગાવ્યો કે તેહરાન સાથે કરારમાં આવેલા કરારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોએ પેટ્રોલના ભાવ વધારાના સમાચારને મુખ્ય પાને સ્થાન આપ્યું છે. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, અબ તુમ્હારે હવાલે બચત સાથીઓ, પેટ્રોલ ડીઝલ 4 વર્ષમાં સૌથી મોંઘા, હવે મોંઘવારીની નવી લહેરનો એલાર્મ. સંદેશ લખે છે, આખરે પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટર દીઠ 3 રૂપિયા વધારો ઝીકાયો. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે, નયા ભારત, પેટ્રોલ ડીઝલ મોંઘા, મોંઘુ એટલું સારું, ઈરાન યુદ્ધની અસર, ડોલર સામે રૂપિયાએ 96ની સપાટી ગુમાવી. આ સાથે અબુધાબીમાં ભારતના 47,880 કરોડનું રોકાણ કરશે આ સમાચાર નવ ગુજરાત સમયમાં વાંચવા મળી રહ્યા છે. સ્થાનિક સમાચારો પર નજર કરીએ તો ભૂપેન્દ્ર પટેલ સરકારના શ્રેણીબદ્ધ પગલાં સમારોહ

0: સાદગીપૂર્ણ લોકાર્પણ વર્ચ્યુઅલ, આવતા વર્ષથી નીટ ઓનલાઈન જેવા સમાચારોને સ્થાન અપાયું છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડ્સના પ્રધાનમંત્રી રોબ જેનરેન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ડ્રગ્સની હેરાફેરી સમાજ અને ભાવિ પેઢી માટે ખતરો. 2047 સુધીમાં ડ્રગ્સ મુક્ત ભારતનું લક્ષ્ય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતની મુલાકાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર 3 રૂપિયાની ખાસ વધારાની એક્સાઇઝ ડ્યુટી લાદી અને ઇઝરાયેલ અને લેબનોન 45 દિવસ માટે યુદ્ધ વિરામ લંબાવવા સંમત થયા હોવાની અમેરિકાની જાહેરાત. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 8:30 થઈ છે. ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટ્ઝ પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
3: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: मजेदार नहीं असरदार, भारत का गम एक्सपर्ट।
1: 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारतीनुं वडोदरा केन्द्र, वडनेरकर ज्वेलर्स टाइम। अत्यारे सवारना 8 वागीने 45 मिनिट थई छे। वडोदरामां सौभाग्यना दागीना तो फक्त वडनेरकर ज्वेलर्सना ज। वडनेरकर ज्वेलर्स, ब्रह्मपुरी, दांडिया बजार, वडोदरा।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: 1 કરોડ પરિવારો કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી।
4: 300 યુનિટ મફત બિજળી મળી રહી છે સબસિડી, પોતાના પૈસા હવે બચાવી લો। 300 યુનિટ દર મહિને મફત મેળવો, 300 યુનિટ મફત મેળવો, 300 યુનિટ મફત મેળવો।
5: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે। તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતની નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો। સૌરની શક્તિ, વીજળીના બિલ માંથી મુક્તિ। વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો। ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી।
6: બદલો બદલો આદત બદલો,
7: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નહોતા કર્યા શું?
6: બદલો બદલો આદત બદલો,
8: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો। જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો। RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો।

0: हम दिल दे चुके सनम फिल्म का ये गाना कुमार सानू, कविता कृष्णमूर्ति और साथियों की आवाजों में था। एक छोटा सा अंतराल।
1: श्रोता मित्रों, दर रविवारे सवारे 11 वागे प्रसारित થતા વડોદરાનો વારસો કાર્યક્રમના પ્રાયોજક છે સ્પાઇરન મસાલા, 100 વર્ષોથી ગુજરાતનો ખરો સ્વાદ।
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: मुंबई। प्रवेश बिल्कुल मुफ्त, आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं।
1: 93.9 मेगाहर्ट्ज पर आप सांभळी रह्या छो विविध भारतीनु वडोदरा केंद्र पूजा प्लस टाइम। अत्यारे सवारना 9:30 થઈ છે। માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલે રાજાને અમે સજાવીશું। પધારો અમારા દુલે રાજા ડિપાર્ટમેન્ટમાં। પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા।

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. નાઇન્ટી 3.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે કાર્યક્રમ

ફિલ્મ સંગીત. મિત્રો, આજે આપણે વાત કરીએ આપણી જ વચ્ચે રહેતા પ્રાણીઓની, પ્રાણીઓ પ્રત્યેના દયાભાવ અને કરુણાભાવની. પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા દેખાડવી એ ખાલી એમના માટે નથી, પણ આપણી પોતાની માનવતા અને સમાજ માટે પણ ખૂબ જરૂરી છે. આવો સાંભળીએ ફિલ્મ ખેલનું આ ગીત. સ્વર છે અમિત કુમારનો અને સાધના સરગમનો, સંગીત રાજેશ રોશનનું અને ગીતકાર જાવેદ અખ્તર.

0: सेहत आपकी, सुरक्षा हमारी। अब नहीं रहेगी मच्छरों से परेशानी, क्योंकि एक मच्छर इंसान को सोने नहीं देता है। नई टेक्नोलॉजी की मच्छर जाली के लिए संपर्क करें 45 वर्ष से आपकी सेवा में उपस्थित आरके ब्लाइंड्स, दांडिया बाजार, 9825027525। सेहत आपकी, सुरक्षा हमारी। ये है आरके ब्लाइंड्स की जिम्मेदारी।
1: 1 करोड़ परिवारों को सोलर रूफटॉप लगाने के लिए सरकार मदद करेगी।
2: 300 यूनिट मफत बिजली मणी रही छे सब्सिडी, पोताना पैसा हवे बचा भी लो। 300 यूनिट दर महीने मफत मेलवो, 300 यूनिट मफत मेलवो, 300 यूनिट मफत मेलवो।
3: माननीय वड़ा प्रधान श्री नरेंद्र मोदी ना विजन साथी बिजली बिल माथी मुक्ति अने बिजली बचावा माटी पीएम सूर्य घर योजना शुरू करवामा आवी रही छे। तमे पण खूब ज सरल प्रक्रिया द्वारा तमारी जात ने नोंदणी करावो अने दर महीने 300 यूनिट मफत वीजळी मेळवो। सौरनी शक्ति वीजळी ना बिल माथी मुक्ति। वधु माहिती माटे pmsuryaghar.gov.in पर संपर्क करो। भारत सरकार द्वारा जाहिर हितमा जारी।
4: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી

0: ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અને સદભાવની. પ્રાણીઓ બોલી નથી શકતા, પરંતુ તેઓ દુઃખ અને પ્રેમ બંને આપણી જેમ અનુભવી શકે છે. આજે થોડી વાત કરીશું કે આપણે એમની પ્રત્યે કેવી રીતે દયાળુ બની શકીએ, પણ આ એક ગીત પછી. ફિલ્મ છે નિશ્ચય, સ્વર છે અમિત કુમાર અને કવિતા કૃષ્ણમૂર્તિનો, સંગીત ઓપિનૈયર અને ગીતકાર નૂર દેવાસી.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર કેજીઆઈટી સાવલી ટાઈમ. અત્યારે સવારના 10:15 થઈ છે. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી. હરરોજ સુબહ 7 બજે સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મઝેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.

0: पूजा प्लस मात्र मंगल मुहूर्त नक्की करो, दूल्हे राजा ने अमे सजावीशू, पधारो अमारा दूल्हे राजा डिपार्टमेंट मा, पूजा प्लस रावपुरा वडोदरा।
1: ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે, કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
1: પપ્પા હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
0: સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું, સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા। શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીત કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણીઓ પ્રત્યેના દયા અને કરુણાની। ઇકોસિસ્ટમનું સંતુલન ધરતી પર દરેક જીવ કોઈ ચોક્કસ ધ્યેય માટે આવ્યો છે, તેથી આપણે જો પ્રાણીઓની રક્ષા કરીશું તો આપણું પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે। આવો સાંભળીએ ફિલ્મ બોલ રાધા બોલનું આ ગીત, સ્વર કુમાર સાનુ અને પૂર્ણિમાનો, સંગીતકાર આનંદ મિલિંદ અને ગીતકાર સમીર।

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત, અને આજે આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણીઓની ઉપર દયાભાવની, માનવતાની ઓળખાણ. એક ફેમસ કહેવત છે કે એક સમાજની મહાનતા એ વાત ઉપર માનવામાં આવે છે કે પોતાના પ્રાણીઓની સાથે એ કેવો વ્યવહાર કરે છે અને આપણે શું કરી શકીએ. આપણે કોઈ મોટા ફેરફારની કોઈ જરૂર નથી, પણ નાના નાના પ્રયત્નો પણ બહુ મોટો બદલાવ લાવી શકે છે. આવો સાંભળીએ ફિલ્મ ખુદા ગવાનું આ ગીત. સ્વર અલકા યાજ્ઞિક અને સુરેશ વાડકર, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગીતકાર આનંદ બક્ષી.

0: केजीआईटी सावली, ધોરણ 12 પછી સાયન્સ પછી એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના, મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ વિતા સકો.
1: અત્યાર સુધીમાં 8.85 કરોડ થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટીડ લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: શ્રોતા મિત્રો, આપણે પ્રાણીઓ પ્રત્યે દયા અને કરુણા દર્શાવવા માટે

શું કરી શકીએ? ગરમીમાં પોતાના ઘરની બહાર કે છત ઉપર પાણી ભરીને વાસણ મૂકીએ. ફળિયાના કૂતરા અને પક્ષીઓ માટે થોડું ખાવાનું રાખવું એ એમનો જીવ બચાવી શકે છે. આવો સાંભળી ફિલ્મ રાજુ બનગયા જેન્ટલમેનનું આ ગીત. સ્વર આપ્યો છે કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકે. સંગીત આપ્યું છે જતીન લલિતે અને ગીતકાર છે મનોજ દર્પણ.

સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકરનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું સારા.

0: દેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર

0: આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: પતા હૈ ન્યાય વિભાગ ભારત સરકાર ને ગરીબ ઓર જરૂરતમંદો કો ન્યાય દિલાને કી પ્રક્રિયા કો કિયા ઓર ભી આસાન.
2: હા બિલકુલ, ટેલી લો ઓર ન્યાય બંધુ સેવાઓ કા હો ગયા હૈ એકીકરણ.
1: અબ ચાહે ટેલી લો કે માધ્યમ સે મુફ્ત કાનૂની સલાહ લેની હો
2: યા ન્યાય બંધુ મે પંજીકૃત વકીલો સે કોર્ટ મે નિશુલ્ક કાનૂની સહાયતા કે લિયે જુડના હો,
1: અબ દોનો એક હી એપ પર ઉપલબ્ધ. ડાઉનલોડ કરે આજ હી ટેલી લો ફોર સિટીઝન્સ મોબાઈલ એપ અથવા લોગ ઇન કરે www.tele-law.in યા અપને નજદીકી CSE સેન્ટર સે સંપર્ક કરે. ન્યાય વિભાગ ભારત સરકાર દ્વારા જનહિત મે જારી.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ફિલ્મ સંગીત, અને આજે આપણે વાત કરી રહ્યા છે પ્રાણીઓ ઉપરની દયાભાવ અને કરુણાભાવના. જો તમે ઘરમાં પાલતુ પ્રાણી રાખવા માંગતા હો તો કોઈ વિશેષ જાતિ કરતાં પોતાના જ ફળિયામાં રસ્તે રઝળતા પ્રાણીને દત્તક લો. જો તમે કોઈ જાનવરને હેરાન કરતા લોકોને જુઓ તો તેમને રોકો અથવા લોકલ એનિમલ વેલફેર એનજીઓનો સંપર્ક કરો. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ ખેલાડીનું આ ગીત. સ્વર છે આશા ભોસલે અને અભિજીતનું, સંગીત જતીન લલિતનું અને ગીતકાર દેવ કોહલી.

0: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: KGIT સાવલી. ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KGI ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.

શ્રોતા મિત્રો, આવો આજે એક પ્રતિજ્ઞા લઈએ કે પ્રાણીઓ પ્રત્યે હંમેશા દયાભાવ, પ્રેમભાવ અને મિત્રભાવ રાખીશું અને એમનો સહારો બનીશું. આવો સાંભળીએ ફિલ્મ દિલ કા ક્યા કસૂરનું આ ગીત. સ્વર સાધના સરગમ, સંગીતકાર નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

તો શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે વિશેષ કાર્યક્રમ આકાશવાણીના 90 વર્ષ.

0: વિદ્યા અને કળાની દેવી માં સરસ્વતીના ચરણોમાં વંદના. પ્રિય શ્રોતા, આકાશવાણી કેન્દ્ર માં સરસ્વતીનું મંદિર, જ્યાંથી સ્પોકન વર્ડ અને મ્યુઝિક એટલે ઉચ્ચરિત શબ્દ અને સંગીત એનું પ્રસારણ થાય, આપના સુધી પહોંચે એ કેન્દ્ર, તો આકાશવાણી વડોદરા કેન્દ્રના અત્યારે ડ્રામા સ્ટુડિયોમાં હું ભગીરથ પંડ્યા આપ સૌ શ્રોતા મિત્રોનું, સુજ્ઞ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આજે આ સ્ટુડિયોમાં મારી સાથે એક ભગવદીય વ્યક્તિત્વ વિરાજમાન છે. આપ છો શ્રી ધાર્મિકલાલ પંડ્યા. આપ શરૂઆત અમને એક ગણપતિ દાદાના શ્લોકથી કરીએ, એ સંભળાવો.
1: અભિજન મદ જલ નિવહમ ભ્રમર કુલા નિકસેવિત કપોલમ અભિમત ફલદાતારમ કામેશમ ગણપતિમ મંદે શારદાયૈ વિદ્મહે વિનાધારિણ્યૈ ધીમહિ તન્નો સરસ્વતી પ્રચોદયાત.
0: પ્રિય શ્રોતા, ધાર્મિકલાલભાઈ પંડ્યાનું આપણે એક મંગલાચરણ કહેવાય તે આપે સાંભળ્યું, સાથે માણનો રણકાર પણ સાંભળ્યો. આજ એમની સૌથી મોટી ઓળખ, છતાં પણ એક ઔપચારિકતા જાળવવા માટે નાનકડું એમનું એક શબ્દચિત્ર આપની સમક્ષ રજૂ કરવાનો નમ્ર પ્રયાસ કરું. મોરબી ધાર્મિકલાલભાઈ 94 વર્ષીય આખ્યાનકાર છે, માણભટ્ટ છે. સફેદ ધોતી, સફેદ કુર્તો, માથે લાલ ચટક, ચકરી પાઘડી, એમાં મધ્યમાં પાછું એક ટોચ જેવું સરસ મજાનો એક આકાર અને એની જમણી બાજુથી નીચે ઢળતું એક છોગું જે તોરાનું, દોરાનું, જરીકસબનું બનેલું છે એવા પ્રકારની પાઘડી ધારણ કરી છે અને મુખારવિંદ પર તેજ હું જોઈ રહ્યો છું અને સાથે મોમાં તાંદુલ પાન અને એનાથી રક્તવર્ણ થયેલા હોઠ અને મંદ મંદ મુસ્કાન, સ્મિત, આ એમનું વ્યક્તિત્વ. હાથની આંગળીઓમાં વેઢ પહેર્યા છે જેનાથી ગાગરમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, તો આ છે એમનું શબ્દચિત્ર. ધાર્મિકલાલભાઈ કોઈ મોટી ઓળખાણના ઓશિયાળા નથી, આટલા બધા એમણે આખ્યાનો કર્યા અને મહાન આપણા મહાકવિ કહેવાય એવા પ્રેમાનંદની પરંપરાના આજના સમયના મોટા દિગ્ગજ આખ્યાનકાર. ત્યારે આપણે શરૂઆત કરીએ પ્રેમાનંદની પરંપરાનું કોઈ પણ એક મંગલાચરણ. આપને નડાખ્યાન ખૂબ પસંદ છે, તો એમાંથી કોઈ એક નાનકડો પ્રસંગ લઈને એનો પ્રારંભ કરીએ. પધારો.
1: પ્રેમાનંદના નળાખ્યાનમાં દમયંતી અને નળ એની કથા આ મહાભારતનું વસ્તુ છે. જ્યારે દમયંતી બાગમાં સખીઓની સાથે બેઠી બેઠી રમત રમે છે ત્યાં નળ એની પાસે નારદજીએ વખાણ કરેલું દમયંતીનું, ત્યારે નળ એને હંસ

0: છે અને ગામડે ગામડે ફરીને આકાશવાણી પર આવીને દૂરદર્શનમાં જઈને એમને નિમંત્રણ અનેક મળેલા અને ત્યાંથી એમણે આખ્યાનોનું પ્રસારણ કર્યું છે. ત્યારે બીજા પણ કેટલાક એમને એવોર્ડ્સ મળ્યા છે. પદ્મશ્રી ઉપરાંત સંગીત નાટક અકાદમી દિલ્હીનો પુરસ્કાર છે, સંગીત નાટક નૃત્ય અકાદમી ગુજરાત રાજ્યનો પુરસ્કાર છે, ગૌરવ પુરસ્કાર છે. આ ઉપરાંત બીજા અનેક પુરસ્કાર, લગભગ 8-10 પુરસ્કારો એમને પ્રાપ્ત છે. આપણી દ્વારિકા પીઠના શંકરાચાર્યજી તરફથી એમને કીર્તન કેસરીનું ઉપનામ એ બિરુદ એમને પ્રાપ્ત છે અને માણકલા કૌશલ આ પણ એમને બિરુદ પ્રાપ્ત થયેલું છે. તો આવા અનેક એવોર્ડ્સના વિજેતા, પુરસ્કારોના વિજેતા એ ધાર્મિકલાલભાઈ પંડ્યા છે. માત્ર પુરસ્કારો કોઈ પારાશિષિક એક માપ નથી, પરંતુ લોકપ્રિયતા કેટલી છે એ સૌથી અગત્યનું છે. ત્યારે પ્રેમાનંદની પરંપરા છે તેને સંપૂર્ણપણે વફાદાર રહીને પ્રામાણિકતાથી એમણે પ્રેમાનંદના આખ્યાનો પહોંચાડ્યા છે. આજના સમયના ધાર્મિક લાલભાઈ ઉત્તમોત્તમ માણભટ્ટ આખ્યાનકાર છે. ત્યારે ધાર્મિક લાલભાઈ, પ્રેમાનંદને આપણે કોઈએ જોયા તો નથી, ચિત્રમાં જોયા છે, પણ એવા પણ કોઈ શ્રોતા કે જેને ચિત્રમાં પણ નથી જોયા તો જણાવો, પ્રેમાનંદ કેવા લાગતા હતા?
1: પ્રેમાનંદ તો બાઘરી જાણે પહેરી હોય, કસબંધી અંગરખું પહેર્યું હોય
0: જી,
1: અને એવા પ્રેમાનંદ માન ઉપર હાથ રાખી અને પોતે આખ્યાન જયારે રજૂ કરતા હોય ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની જાય, એવા પ્રેમાનંદ નું ચિત્ર છે.
0: ચિત્ર છે, ખૂબ ખૂબ સરસ. અત્યારે ગદગદિત હું તો થયો કે મધ્યકાલીન યુગના
1: જી
0: કેવા મહાન આપણા આખ્યાનકાર થઈ ગયા, મહાકવિ કહેવાય, રસકવિ કહેવાય,
1: ભક્તકવિ
0: ભક્તકવિ કહેવાય. તો એમને આપણા પ્રત્યેક ગુજરાતીના અનંત પ્રણામ આપણે કરીએ છીએ આ સ્ટુડિયોમાંથી બેસીને, શત શત કોટી પ્રણામ. ધાર્મિક લાલભાઈ, પ્રેમાનંદની જયારે વાત નીકળી છે ત્યારે આપણા શ્રોતાઓને એ જણાવવું છે કે પ્રેમાનંદના પહેલા એમના પૂર્વ સૂર્યો કહેવાય એ કોણ કોણ માણભટ્ટ થઈ ગયા, એ જરા સંક્ષિપ્તમાં.
1: પ્રેમાનંદ પહેલા આપણે તો આમ જોઈએ તો મધ્યકાલીન યુગમાં ભક્ત નરસિંહ મહેતાનું નામ જે બધા નરસિંહને જાણે છે
0: જી,
1: અને તે એ પોતે આદિકવિ કહેવાય છે. એવા નરસિંહ મહેતા પછી ભાલણ છે, નાકર છે, અને એ બધા પછી પ્રેમાનંદનું નામ આવે છે.
0: નાકર પણ વડોદરાના, પ્રેમાનંદ તો વડોદરાના ખરા જ, ગુજરાત જાણે છે
1: જી.
0: ત્યાર પછી આ પરંપરા આગળ કઈ રીતે,
1: આગળ પછી પરંપરા ચાલી અને પ્રેમાનંદ કહેવાય છે કે એના પહેલા પણ માણભટ્ટો હતા
0: જી
1: અને કથા કરતા હતા
0: જી.
1: તો એ આધારે આપણે કહીએ કે પ્રેમાનંદે આ પ્રમાણે આખ્યાનો કરવા શરૂઆત કરી હતી. પણ જો આપ પૂછો કે પ્રેમાનંદને આ વિદ્યા ક્યાંથી પ્રાપ્ત થઈ તો એ વિશે પણ સંક્ષેપ જણાવું તો આપને વાંધો નહીં આવે.
0: ના ના, જણાવો જણાવો.
1: કારણ કે પ્રેમાનંદ એ તો નાનપણમાં જ એમના માતા પિતા એ સ્વર્ગવાસ થયા હતા એટલે માસીને થયા પછી એમનું બાળપણ જીવન જીવ્યા હતા. પણ એમને કોઈ સદભાગ્ય ભગવત કૃપાએ એ કોઈ પાટણના નાગર સંત રામચરણ મળી ગયા
0: જી,
1: અને એમની સાથે સત્સંગ મળવાથી પ્રેમાનંદ એમની સાથે બહુ ફર્યા, એમનું જ્ઞાન મળ્યું, સંસ્કૃતનું જ્ઞાન, ગુજરાતીનું જ્ઞાન. કારણ કે તે વખતે આપણે ત્યાં સમય એવો હતો કે ગુજરાતી ભાષાની કિંમત એ સુશા પૈસા ચાર
0: અબે ટકે કા
1: સોળે અઠેક અઠેક
0: બાર
1: એકદમ તિકરમ
0: સુશા પૈસા ચાર જી.
1: ત્યારે પોતાની માતૃભાષા વિશે લાગ્યું અને કોને ન લાગે, એને વિચાર કર્યો કે મારી મારી ભાષાને સાહિત્યની ભાષા બનાવવું અને એ માટે કટિબદ્ધ થયા. એમ કહેવાય છે કે પાઘડી નહીં પહેર્યું એવી ભીષ્મ પ્રતિજ્ઞા કરેલી એવું કહેવાય છે. અને પછી તો એમને વિચાર કર્યો કે હું સંસ્કૃતમાં કાવ્ય રચના કરું તો શું વાંધો છે. ત્યારે ગુરુ કહે ના ના, ગુરુજીએ કહ્યું ના ના, મારો આદેશ નથી, તો ગુજરાતી છે અને તેથી કરીને પેલી કહેવત છે કે ઉમરો મૂકી અને ડુંગરો પૂજવા ના જવાય
0: ના જવાય.
1: એટલે પછી એમને ગુજરાતીમાં આખ્યાનની રચના કરી. એમ કહેવાય છે કે નાકર ભલણ અને આ બધાના જે સાહિત્ય અને એમની સંવાદ ચિંતા કરતા પણ પ્રેમાનંદે પરાકાષ્ઠા સર્જી માટે પ્રેમાનંદ આપણે મહાકવિ તરીકે ઓળખીએ છીએ.
0: ધાર્મિક લાલભાઈ, ભલણ, નાકર અને ત્યાર પછી આ પરંપરા જે આ યાત્રા આગળ વધી છે તેમાં કોણ કોણ આવે?
1: અમારા પિતાશ્રી આવે. તે પહેલા પણ કેટલા બધા માણભટ્ટો હતા
0: જી,
1: પણ મારા પિતાશ્રી વડોદરામાં એમના પણ નાનપણમાં ગુજરી ગયેલા, માસી સાથે ઉજરેલા.
0: પિતાજીનું નામ
1: પણ આવા એક લલ્લુવાસ કરીને
0: અમને પિતાજીનું નામ પણ જાણવું છે.
1: મારા પિતાજીનું નામ ચુનીલાલ, પિતાનું નામ ગોવિંદરામ છે.
0: ચુનીલાલ ગોવિંદરામ,
1: એમના પિતાનું નામ કેશવરામ.
0: બરાબર છે
1: જી.
0: તો આ પરંપરામાં માણકળા આપને મળી છે, આખ્યાન મળ્યું છે
1: જી
0: જી જી. તો માણકળાની અંદર પછી આખ્યાન કરવામાં આપનો પ્રવેશ આ ક્ષેત્રમાં કઈ રીતે થયો?
1: મારો પ્રવેશ એ રીતે કે હું નાનપણથી જ એમની સાથે જતો હતો અને હું શ્રવણ કરતો હતો લગભગ 10 વર્ષ ની ઉંમર, અને 15 વર્ષ સુધી મને સાથે

0: જાય એટલે મને થોડું ઘણું બધું કંઠસ્થ થઈ ગયું હતું.
1: બહુ સરસ.
0: ત્યાર પછી લગભગ 1948 સનમાં એમનું અવસાન થયું. એટલે તે વખત હું ભણતો હતો, લગભગ મેટ્રિકની આગળ આવી ગયો હતો. મેં વિચાર કર્યો કે ભણવું કે શું કરવું, પણ કેવી રીતે ભણવું, કારણ કે આજીવિકા માટે અને ભણવા માટેનો ખર્ચ જોઈએ. તે વખતના સમયમાં મારા પિતાજીના મિત્રો હતા કેટલાક, એ મિત્રોએ કહ્યું, ભાઈ તો આ બધો વિચાર છોડી દે, સંકલ્પ વિકલ્પ છોડી દે, એના કરતા તું પિતાની પરંપરા અપનાવી લે. તારા પિતાની કેટલી પ્રસિદ્ધિ છે અમદાવાદ, સુરત, વડોદરા, એમાં સુનિલાલ, ગોવિંદરામ, પંડ્યા, એનું નામ જાણીતું છે, એ પ્રખર માનભટ્ટ છે. મેં કહું ના ના, પણ આમાં તો મારાથી વાંચવાનું બહુ, કંઠસ્થ કરવાનું, સંગીત, સાહિત્ય, સંસ્કૃત આ બધાનો સુમેળ, સમન્વય કરવો પડે. ત્યારે કહ્યું, તું ભગવાનનું નામ લે, સરસ્વતીનું નામ લે, અને તારા પર તારા પિતાજીનો આશીર્વાદ છે, એ પરંપરાનો તને ખ્યાલ આવી ગયો છે, તો તું આ કર.
1: ખૂબ સરસ. તો આ છે આપની માનકળાની આખ્યાનની સાધના અને ઉપાસના. અને પિતાજીના આશીર્વાદથી આપે એમાં પણ ખૂબ મોટું નામ આપનું બનાવ્યું. પણ આ જગ્યામાં મને ફરીથી પાછા પ્રેમાનંદ યાદ આવ્યા કે એમણે પણ એક પોતાના આજીવિકા માટે જ આ માનકળા આખ્યાન એનું શરણ લીધું. ઉદર નિમિત્તે
0: એમને કહ્યું,
1: ઉદર નિમિત્તે
0: સુરત સેવન ગામ નંદરબાર નંદીપુરમાં કીધી કથા, જથા બુદ્ધિ અનુસાર
1: નંદરબારમાં કથા કરી, નંદીગ્રામમાં કથા કરી,
0: એવો નમ્ર કવિ, એનામાં જરા પણ અભિમાન નહીં. ઉદર નિમિત્તે
1: પ્રેમાનંદ પોતાની કબૂલાત કરે છે કે ઉદર નિમિત્તે ગામડે ગામડે ફરતું.
0: નંદરબારમાં એમના જ્ઞાતિના કેટલાક લોકો વસતા
1: હશે,
0: એટલે એમને વડોદરા, સુરત, નંદરબાર આ બધે જઈ ફરીને યાત્રાઓ કરી છે
1: અને નંદીગ્રામમાં કથા કરી.
0: આમ જોયું બધા ભક્તો, નરસિંહ છે, મીરા છે, બધાએ યાત્રા દ્વારા કીર્તન અને આખ્યાનો દ્વારા પ્રચાર કરીને સંસ્કૃતિનો ફેલાવો
1: કર્યો. ધાર્મિક લગભગ સરસ મજાની આજે માણ કહેવાય, આમ સામાન્ય ભાષામાં ગાગર કહેવાય, અને માણભટ્ટ ને ગાગરિયા ભટ્ટ પણ કહેવાય છે. તો આ માણ શું છે એ જરા એવું પણ શ્રોતાઓને જણાવો કે આ કેવા પ્રકારનું વાદ્ય, જરા એનું વર્ણન કરો ને અમને.
0: હવે આ માણ છે ને, એ આપણે પછી નાનો શબ્દ આપ્યો, એનું મૂળ નામ ગાગર છે. અને ગાગર શબ્દ એ ઋગ્વેદમાં ગરગર તરીકે જાણીતો હતો, એના પરથી અપભ્રંશ થઈને ગાગર થયું. અને કેટલાક લોકો એને ગાગરિયા પુરાણ તરીકે માણભટ્ટને ઓળખતા હતા, અને કેટલાક લોકો માણ એટલે એક જાતનું વાજિંત્ર, એ ઘનવાદ્ય જેને કહી શકાય, એ માણ પ્રેમાનંદે કોઈ આપ્યો હશે તેવી રીતે એ માણ, અને એના પર જે કથા કરી એને માણભટ્ટ કહે,
1: બરાબર,
0: અને વગાડે વાદ્યું માણ.
1: માણ શ્રોતા મિત્રોને આપણે કહીએ, ધાર્મિકલાલભાઈ, કે આજના જમાનામાં આપણે જે રસોડામાં માટલું વાપરીએ છીએ તો એ ઓછામાં ઓછા લગભગ 5 માટલા આ ગાગરમાં આવે તેટલી મોટી ગોળ ગાગર છે. ધાતુની છે, તાંબાની છે, એ પેટાડવે છે તે પોળી છે, પછી મોઢેથી સાંકડી છે, અને ઉપરથી મોઢું એનું ખુલ્લું છે. અને ધાર્મિક લાલભાઈ જયારે હાથમાં આંગળીઓમાં વેડ પહેરીને એના પર જયારે આંગળીઓ જયારે ચલાવે આ ગાગર ઉપર, માણ ઉપર, તે વખત એમાંથી પછી રણકાર થાય.
0: રણકાર નાનું મોઢું છે ને, એમાંથી રણકાર થાય. તાંબાની છે,
1: તાંબાની છે,
0: ખાસ કરીને પેલા માટીની માણ વપરાતી હતી, પણ પછી કહેવાય છે કંસારા બજારમાં અમારા પિતાશ્રીના ગુરુજી કથા કરતા હતા, તેમને પહેલ વહેલા તાંબાની માણ ત્યાં અર્પણ કરી હતી.
1: તો મને એ કહેશો કે આ જે માણ અત્યારે આપ વગાડી રહ્યા છો તો એ આપના પિતાજી વાળી માણ?
0: એ મારા ગુરુજીના આપેલી, ને ગુરુજીને પિતાશ્રીને પ્રાપ્ત થઈ, અને પિતાશ્રી તરફથી મને પ્રાપ્ત થઈ.
1: વાહ ભાઈ વાહ, મારે તો
0: એ સિદ્ધ માણ છે મારી.
1: અમારા શ્રોતાઓ વતી હું પોતે અંગત રીતે પણ નતમસ્તક છું આ માણને. અમે એક સમજણ પાડો, આખ્યાન શું છે? બહુ ટૂંકાણમાં કેવું તો
0: આખ્યાન,
1: અમારી જે આ પેઢી છે, આ જનરેશન, એ ડિજિટલ જનરેશન છે. હવે આખ્યાનની પરંપરા લગભગ બહુ ઓછી થઈ ગઈ.
0: આખ્યાન એટલે આખ્યાન પ્રવૃત્તિ, જે કલા આખ્યાન કલા પહેલાના વખતમાં જે બની ગઈ બાબતને ગાઈ અને સંભળાવીને લોકોની પાસે રજૂ કર્યું હોય,
1: બરાબર,
0: આખ્યાન કહેવાય.
1: એટલે આપણે જેને અંગ્રેજીમાં સ્ટોરી ટેલિંગ કહીએ કે સ્ટોરી કહેવાની,
0: બિલકુલ સાચું,
1: અને કથન કલા કહેવાય.
0: જી જી,
1: તો કથન કલા છે તે આ, એને
0: આખ્યાન
1: કહેવાય. પ્રેમાનંદના જે પંચામૃત આખ્યાનો ઘણી વાર આપના મોઢે સાંભળી છે વાત, કે હુંડી હાર મામેરુ શ્રાદ્ધ અને વિવાહ, જે પંચામૃત આખ્યાનો કહેવાય, એ સિવાય પ્રેમાનંદના બહુ જ જાણીતા હોય અને પુસ્તકમાં હોય, ગ્રંથસ્થ હોય, એવા કયા કયા આખ્યાનો છે?
0: સુદામા ચરિત્ર છે, ત્યાર પછી સુધન્વા છે, મામેરુ તો છે જ, અને એ સિવાયના અવકારણ છે. આ બધા પ્રસિદ્ધ આખ્યાનો, પ્રેમાનંદના લોકપ્રિય આખ્યાનો અને લોકભુક્ત થયેલા એવા આખ્યાનો પ્રેમાનંદના જાણીતા છે.
1: બરાબર છે.
0: આમ તો પ્રેમાનંદના બધા વ્યાખ્યાનોનો અભ્યાસ મેં કરેલો.
1: વાહ વાહ, ખૂબ સરસ.

0: ખુદા માસે હુડી સૌ પહેલા નાનું રત્ન કાવ્ય કહેવાય, સાત જ કડવાનું.
1: ઓહો,
0: હાજી સાત જ કડવાનું નાનું રત્ન કાવ્ય. ત્યાર પછી ઓગણત્રીસ કડવાનું.
1: આજે રત્ન કડવાની જે વાત કરી ને એમાંથી એક કડવું સંભળાવો.
0: એમાં નરસિંહ મહેતા ને યાત્રાવાસીઓ આવે છે અને બેઠેલા નાગરો કે ભાઈ અમારે હુંડી ટીખળી કરે છે, જાઓ અમારો નરસિંહ કઈ આપશે,
1: બહુ મોટો નાણામાં
0: બહુ મોટો છે. તો એટલે તેની પાસે આવે છે કે મારે 700 રૂપિયા અમારું ધન તે વાપરવું દ્વારકામાં, એ તમારું પુણ્ય. એવું જયારે કહ્યું ત્યારે નરસિંહ મહેતા એ 700 રૂપિયા લીધા અને 700 રૂપિયા એમને શીરો ઘોટાવી દીધો. અને શીરો ઘોટાવી એટલે પેલા લોકો મનમાં વિચાર કરવા લાગ્યા, અરે રે આપણા 700 રૂપિયા તો અહીંયા વપરાઈ ગયા, તો આ હુંડી સ્વીકારશે કોણ? તે જ વખતે એમને શંકા તો પડી હતી, પણ પછી નરસિંહ કે તમે જાઓ ત્યાં મારો સાંભળિયા સ્વીક છે,
1: વાહ ભાઈ વાહ,
0: અને એ જરૂર હુંડી સ્વીકારશે. અને ત્યાં જાય છે તારે એક પત્ર લખીને નરસિંહ મહેતાએ લખ્યું છે, સ્વીકારજો સાંભળા રે સેવકની હુંડી,
1: આહા
0: સ્વીકારજો રે સાંભળા રે સેવકની હુંડી, સાંભળ્યા સુજાન કે સાંભળ્યા સુજાન સ્વીકારજો સાંભળા. આ નાનું સૂનું કામ નથી, જો નહીં સ્વીકારો તો મારું નામ જશે સાથે તમારું પણ નામ નખાશે. સ્વીકારજો 700 રૂપિયા એ તમે આપજો અને હુંડી સ્વીકારજો.
1: એની પછી હુંડી સ્વીકારે છે
0: ભગવાન.
1: ઓખારણના લગભગ 93 જેટલા કડવા છે
0: ના, એ ઓખારણના પાછળથી ઉમેરણ થયા છે,
1: પાછળથી થયા,
0: પણ મૂળ પ્રેમાનંદના આ કડવા જે છે 29 કયા છે.
1: જી જી જી.
0: અને 29 કડવામાં એ પ્રેમાનંદ આખાવરણ કર્યું છે.
1: ખૂબ સરસ.
0: એ ઓખાણ એમનું પહેલું કાવ્ય.
1: હા,
0: એમ કહેવાય છે કે હુંડી પછી ઓખારણ એ જયારે જયારે પણ કરતા ત્યારે ચૈત્ર માસ આવે અને એમાં એ ઓખાણ ખાસ કે પ્રેમાનંદના આખ્યાનો સાલવાર છે અને માસવાર છે. દીકરીનું શ્રીમંત હોય ત્યારે મામેરું કહેવાય એમનું, જો બાપનું કોઈનું શ્રાદ્ધ હોય ત્યારે નરસિંહ મહેતાને બાપનું શ્રાદ્ધ કહેવાય. શનિવાર હોય ત્યારે સુદામા આખ્યાનની રજૂઆત માણભટ્ટો કરતા હતા. એટલે આ પ્રમાણે
1: દિવસવાર છે, માસવાર છે,
0: મહત્વ છે. જી જી,
1: ખૂબ મહત્વ. ઓખારણનો જયારે ઉલ્લેખ નીકળ્યો ધાર્મિકલાલભાઈ ત્યારે એમાંનું સરસ મજાનું કડવું છે અનિરુદ્ધ અને ઓખા, અને એ જે શૃંગાર વર્ણન પ્રેમાનંદે જે કર્યું છે તો આવું જે વર્ણન છે તેમાં પણ કોઈ પ્રકારનો શૃંગાર તો ખરો પણ કશું બીભત્સ ન લાગે, ઇનડિસન્ટ ન લાગે. તો આ છે તે પ્રેમાનંદની કવિત્વ શક્તિ.
0: કવિત્વ શક્તિ
1: એવા બીજા કોઈ બે દાખલા અમને આપો ને, અને આખ્યાન સાથે જરા સંભળાવો પણ ખરા.
0: પ્રેમાનંદના શૃંગાર રસ સાથે વીર રસ પણ સારો છે.
1: હા રે, જબરદસ્ત વીર રસ.
0: જયારે અનિરુદ્ધનું હરણ કરીને ચિત્ર લેવા આવે છે
1: જબરદસ્ત.
0: અને ઉષા અને અનિરુદ્ધ આસો મહિનામાં શરદ પૂર્ણિમા બહાર બેઠા હોય છે
1: માળિયામાં,
0: રાજાનો પ્રધાન કૌભંડ જોઈ
1: જાય છે,
0: એ સમાચાર જયારે આપે છે ત્યારે તે વખતે ભાણાસુર મોટું સૈન્ય મોકલે છે એની સાથે લડવા માટે.
1: એ લાખો નું સૈન્ય,
0: 4 લાખ,
1: 4 લાખ નું, પછી બીજા 6 લાખ,
0: પછી 10 લાખ,
1: એટલે ટોટલ 16 લાખ નું સૈન્ય તે વખતે બાણાસુર મોકલે છે.
0: હવે એ જોઈને વખા ગભરાઈ ગઈ કે મારો બાપ કેવો ક્રૂર છે, અને એને આ મોકલ્યું છે. એને કહ્યું કે તમે અહીંથી જતા કરો અને આ સૈન્ય આવ્યું છે તમે લડવા માટે જશો નહીં. ના સૈના છે મારું કુળ, હું જો નાસી જાઉં તો મારું કુળ લજા ભાઈ, એટલે મારું જાદવ કુળ શ્રેષ્ઠ છે, હું તો યુદ્ધ કરવા માટે જવાનું. એમ કહીને અનિરુદ્ધ એ કૂદી પડે છે જેમાં ચંદ્ર પેસે વાદળમાં, જેમ અનિરુદ્ધ થયો બળમાં, અંદર પ્રવેશ કરીને જે બાણાસુરનું સૈન્ય હતું એમાં જઈને વીરતા બતાવી, કોઈને ઝીકા જાલીને કહેશે, કોઈને ઉડાડ્યા, કોઈને ઉડાડ્યા અને કહેશે, એમ અનેક પ્રકારે આ અખાણની અંદર વર્ણન કર્યું છે. કોઈને ઉડાડ્યા અને કોઈને જાળીને ઝીક્યા, કોઈને હણા ભોગળને ભડાકે, કોઈના મુખ ભાગ્યા લપડાકે. ઓખા જોઈ રહેશે એને મનમાં વિચાર કર્યું, ચિત્ર લિહાય તો રત્ન જ આણ્યું, એને ઉલ્લાસ થયો ચિત્ર લિહારે. અને અનિરુદ્ધ આ વીરતા બતાવી પાછો ઓખાની પાછું આવી ગયો.
1: ખૂબ સરસ, ખૂબ સરસ ધાર્મિકલાલભાઈ. આટલા સરસ આખ્યાનો પ્રેમાનંદના, કેટલા બધા આપને કંઠસ્થ છે, આપે કેટલી બધી ઠેકાણે આ આખ્યાનો રજૂ કર્યા છે, ત્યારે મને મારા આકાશવાણીના કાર્યકર દરમિયાન અહીંયા આકાશવાણીના વડોદરાના કેન્દ્રમાં એક

0: નિર્માણ કરેલું એક સરસ મજાનું અક્ષર આખ્યાન, પ્રૌઢ શિક્ષણ કહેવાય એના પર તૈયાર થયેલું. ત્યારે ડોક્ટર મુકુંદ પણ હતા અમારી સાથે, મેં પણ એનું નિર્માણ કરેલું. અને આપે એના પરંપરા જે પ્રેમાનંદની છે એ કડવાના રૂપે લખ્યું અને એને રજૂ કર્યું. રજૂઆત જે પૂરેપૂરી હતી તે આપના થકી થયેલી, અને એને દિલ્હીનો મોટો એક એવોર્ડ પણ પ્રશસ્તિ પત્ર એને મળેલું. તો પરંપરાના આખ્યાનો છે, એ સિવાય આપે અક્ષર આખ્યાન કરેલું, તેવા બીજા કયા આખ્યાનો?
1: બીજું જલાખ્યાન કરેલું,
0: જલાખ્યાન
1: અને પર્યાવરણ વિશે પણ આખ્યાન લખેલા.
0: એક તો જળ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ.
1: પછી કમાટીબાગમાં સયાજીરાવ મહારાજના જન્મ દિવસ નિમિત્તે સયાજીરાવ મહારાજ વિશે પણ મેં એક આખ્યાન ત્યાં કરેલું છે. હાજી એ પણ મારી પાસે પ્રાપ્ત છે. આવા ઘણા આખ્યાનો મેં તે સિવાયના પ્રેમાન સેવાના આખ્યાનો કદાચ યથાબુદ્ધિ યથામતી.
0: ના ના, ખૂબ સરસ. એમાંનું એક તમને સરસ મજાનું ઉદાહરણ આપો ને.
1: ના, એટલે સૈજા મહારાજના આખ્યાનમાં તો બધા વડોદરાના જે સ્થાનો હતા તેનું વર્ણન કર્યું છે, અને જળાખ્યાની અંદર જે વાવ હતી આપણી ત્યાંની એનું વર્ણન કર્યું છે. એટલે એ બધા આખ્યાનોની અંદર પહેલાના સમયમાં જળનું કેટલું મહત્વ હતું એ અંદર બતાવ્યું છે, અને એ પ્રમાણે વર્ણન કર્યું છે મેં.
0: એટલે એ સમયમાં પણ આ મહાન રાજવે આપણા થઈ ગયા, કૈલાસવાસી મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, એમણે પણ આ શહેર માટે એમની પ્રજા માટે અનેક આવા પ્રકારના બધા કાર્યો કર્યા છે,
1: ગુણગાન ગયા છે,
0: ખૂબ ખૂબ ગુણગાન ગયા છે. પ્રેમાનંદ 17મી સદીમાં થઈ ગયા, અને આખ્યાન શિરોમણિ કહેવાય છે.
1: આખ્યાન શિરોમણિ કવિ સાથે મહાકવિ,
0: મહાકવિ
1: એમના કાવ્યો શ્રેષ્ઠ છે,
0: અને સાથે પાછા વાગ્ગેયકાર પણ ખરા, કે પોતે રચના પણ કરતા હતા. બધે મોટાભાગના જે બધા જે આખ્યાનો છે તેમની પોતાની રચના છે. જયારે કલાકાર પોતે રચના પણ કરે એને ગાય પણ, આપ પણ મહાન વાગ્યકાર છો. ના ના, આપે આપે અક્ષરાખ્યાન કહેવાય, જળાખ્યાન કહેવાય, પર્યાવરણ માટે જે આખ્યાન લખ્યું તે એ પોતે આખ્યાનો આપે લખ્યા પણ છે, અને એને માધ્યમો પરથી દૂરદર્શન છે, આકાશવાણી છે, વડોદરા કેન્દ્ર છે, એના પરથી આપે રજૂ પણ કર્યા છો. એટલે એ વાગ્ગેયકારનું જે શ્રેય છે તે અમારે આપને તો આપવું જ ઘટે.
1: સંસ્કૃતના પંડિતો એમ કે છે કે ભાઈ કાવ્ય, પ્રેમાનંદના કાવ્યો જેમ રામાયણ મહાકાવ્ય, એ કાવ્યો એટલે શું? તો કે રસાત્મક વાક્યમ કાવ્ય. જે વાક્ય રસાત્મક હોય એને કાવ્ય કહેવાય, અને પ્રેમાનંદે કાવ્યની પરંપરામાં રચના કરી એટલે પ્રેમાનંદે મહાકવિ કહેવાય.
0: અને મહાકવિને સાથે પાછા રસકવિ પણ ખરા,
1: રસકવિ
0: કે આવો છે,
1: રસમાંથી બીજા રસમાં,
0: અને એ નવ રસ છે જુદા જુદા,
1: નવ રસ
0: એ રસમાંથી એ બીજા રસમાં ક્યારે રૂપાંતર કરે, કઈ રીતે
1: એનો કરુણ રસ બહુ. જેમ કે દશમસ્કંધની અંદર જયારે કૃષ્ણ કાળીનાગની અંદર જંપલાવે છે ત્યારે ગોવાળી આવો જઈને કહે છે, માં યશોદા તારો કનૈયો તો પાણીમાં કૂદી પડ્યો છે. ત્યારે તે વખતે યશોદા રોદન કરે, પ્રેમાનંદે વર્ણન કર્યું છે, બહુ પ્રસિદ્ધ છે. માણ કરુરી સાયો એ મારું માણ કરુરી સાયો રે સામળિયા એ તારા મનમાં.

0: Asavesu, que ma ave quando marire.
1: Oh,
0: va va. Ma mano che કે કાસ્તે પે પાષાણ કસન તે પે કઠણ લોડું તે પે વજન મારું કાઢું અને શું દેખાડું મોડું. આ વર્ણન પ્રેમાનંદે કર્યું છે ત્યારે આપણને એમ થાય કે કેવું વર્ણન, માનવ કેવો વિલાપ અને વાત્સલ્ય એમાં રજૂ થઈ ગયું.
1: અને એના પછી આપણે એક સંવાદ આખ્યાન પર આવીએ. પછી સાંભળી અજીબો
0: સુદામાજી,
1: કેટલું લોકપ્રિય અને કદાચ ગુજરાતના ઘેરે ઘેર પહોંચેલું આ સુદામા ચરિત્ર માંથી. પછી સાંભળી અજીબો લિયા મને કેમ વિસરે.
0: આપણે ગુરુ ત્યાં 2 મહિના રહ્યા, સંદીપ ની ઋષિ ને ઘેર ભિક્ષા માંગી લાવતા, જમતા
1: લાકડા કાપવા માટે જતા,
0: એક સાથે સુતા હતા, સવારે ઉઠી વેદની. કેટલું સુંદર
1: સુંદર વર્ણન,
0: કેટલું સુંદર.
1: શુકજી કહે સાંભળ ભૂપતિ, યાદ આવે છે ને? જયારે જયારે
0: ગુરુજી
1: સુદામા છે, જયારે પોરબંદર દ્વારિકા જાય છે પોરબંદર થી, અને તે વખતે જે વર્ણન

0: અંજે
1: જી
0: પ્રેમાનંદે કર્યું છે, એના
1: હા
0: ઘાસડા કેવા,
1: હા
0: એના વાળ કેવા,
1: ફટક પણ થાય છે
0: ફટક ફટક
1: ઘાસડા.
0: થાય, ફટક ફટક ઘાસડા ઓળે ધૂળ ના ગોટે
1: જયારે કોઈ
0: ગોટે.
1: સૈન્ય મોટું રાજા,
0: હા એ પ્રકારનું. તો એ કેવું વર્ણન છે.
1: છોકરાઓ ત્યાં દ્વારકા પહોંચ્યા પછી ગોમતી સ્નાન કરે, છોકરાઓ મશ્કરી કરે, કાંકરા નાખે,
0: કાંકરા નાખે,
1: ત્યારે રામકૃષ્ણ મુખ ભાગે અને જાદવ સ્ત્રી તાળી દઈ ને હશે, હે ધન્ય આંધાર કે જેને કોઈ સ્ત્રી મળ્યો હશે, હા એને કેટલા પુણ્ય કશા તને
0: છતાં
1: પણ સુદામાને અપમાન જેવું લાગતું હતું. કારણ કે અપમાન છે ને એ હંમેશા માન અપાવે છે અને માન એ હંમેશા ગર્વ અપાવે છે.
0: બરાબર
1: સુદામા સમજવા લાગે એટલે માન છે ને એ આપણને અભિમાન કરાવે છે, પણ અપમાનથી આપણને માન ઉત્પન્ન થાય છે, માન મળે છે.
0: જેવી રીતે આ સોદામાની મશ્કરી પછી દ્વારિકામાં થાય છે, પણ દ્વારિકામાં જયારે સોદામા પ્રવેશ કરે છે કેવી છે દ્વારિકા, કેવી દેખાતી, પ્રેમાનંદે કઈ રીતે જોઈ?
1: બહુ સુંદર લાંબુ લાંબુ વર્ણન કર્યા પછી ત્યારે પેલું વર્ણન દાસી જઈને કે છે, ત્યાં તો પેલા જાદવો બધા હસે છે, ત્યાંના પરિકરો બધા, તમે કોણ? કે હું કૃષ્ણનો મિત્ર છું. એટલે દાસીને મોકલે કે જઈને કહો આ તમારા મિત્ર આવ્યા છે. દાસી જઈને કે છે, દાસી કે છે જઈને પ્રણામ, તમારા મિત્ર આવ્યા છે સ્વામ. ઓ સુદામા મારું બાળસ નહીં, હે મારું પરમ, હું ભોગવું છું જે રાજ્ય એનું
0: પુણ્ય છે. એના પુણ્ય
1: ઉઠો એક પળ તે જુગ જેવી જાય અને પિતાંબર ભૌમે પરસાય, અને જઈને જયારે સુદામાને મળે છે ત્યારે બંને ભેટે છે, ભુજબંધન વાસા પૂછે અને પ્રેમનું આલિંગન નવ છૂટે. ભલે તમે અમારા ગામમાં પધારો, અમારા ધામમાં પધારો, અને આ બધું એક એક પંક્તિઓ પ્રેમાનંદજી લખી છે. વાહ ભાઈ વાહ. અને હું તો કહું કે જો આપની રજા હોય તો પ્રેમાનંદ નું વર્ણન સાથે પણ દયારામ ભાઈએ પણ આમાં થોડું વર્ણન કર્યું છે.
0: એ તો આપણા મહાન
1: કવિ, મધ્યકાલ યુગમાં છેલ્લા કવિ,
0: ભક્ત કવિ થઈ ગયા,
1: ભક્ત.
0: અને આપણા પાછા ડભોઈના વડોદરા,
1: એટલે જયારે આવે છે ને
0: જરૂર છે સંભળાવો,
1: ત્યારે તેનું એક વર્ણન એમનું છે.
0: સંભળાવો સંભળાવો.
1: સુદામાજી આજે, સુદામાજી આજે જાગો કહીએ સમાચાર, સુદામાજી આજે. એટલે પૂછે છે સૌ રુક્ષ્મણી, તમે કોણ છો? બાણપડાના મિત્ર અમારા, ભણત એક નિશાળ, સુદામાજી આજે, સુદામાજી આજે. અને પ્રેમાનંદે જે વર્ણન કર્યું તેવું જ દયરામભાઈએ પણ એક સુદામા વિશે લખ્યું છે.
0: ખૂબ સરસ, ખૂબ સરસ કહેવાય. એ તો કેટલી બધી ભાષા જાણતા હતા, ગુજરાતી ઉપરાંત હિન્દી જાણતા હતા, બ્રજ ભાષા જાણતા હતા, અને ત્યાં રહ્યા પાછા આટલું બધું, તો
1: વૈષ્ણવ કવિ,
0: વૈષ્ણવ કવિ કહેવાય. અને એમના પણ એમની ગરબીઓ, એમના બધા પદો આજે
1: તૂટી પગડિયા બાબા જુકો મેલ,
0: ફરી કેવું,
1: ફાટે મિત્ર તૂટી પગડિયા જાણે બાબા જુકો મેલ, સુદામાજી આવે, સુદામાજી આવે, જાકો કહીએ સમાચાર. પછી રાણી પૂછે, તારે કૃષ્ણ ક્યાં? તો મારો બાર પડાનો મિત્ર, અત્યારે જે રાજ્યાસન ભોગવ એનું પુણ્ય છે,
0: એનું પુણ્ય છે.
1: પછી કે છે, તમે પૂજન કરો, સન્માન કરીને પોતે પણ પોતાની પાસે સાથે બેસાડીને આસન ઉપર એનું પૂજન
0: કરે છે. ધાર્મિકલાલભાઈ, આ જયારે સુદામાજીની આપણે વાત કરીએ છીએ, એ દ્વારિકા જાય છે, મિત્રને મળે છે, એમનું પૂજન થાય છે, પણ પ્રેમાનંદના બે એક એવા કડવાની અંદર વાત એવી એક આવે છે કે સુદામા એક સમયે અવઢવમાં હતા, પણ જયારે જાય છે ત્યારે એની કેવા પ્રકારની મનોસ્થિતિ હોય છે.
1: ભાગવતો વર્ણન કર્યું છે
0: જી,
1: કે હું મિત્ર પાસે માગવા નહીં,
0: માગું નહીં,
1: દર્શન નો લાભ લેવા માટે જઈશ.
0: હું માગવા આવ્યો કૃષ્ણ કને, પણ તે સમયે મૃત્યુ કેમ ના આવ્યું મને, આટલું સરસ મજાની
1: પોતાની સ્ત્રી એમ કે મને આમાં ફસાવી દીધો,
0: હા
1: એવું વર્ણન છે.
0: અને પછી જયારે ત્યાંથી જયારે પાછા આવે છે દ્વારકાથી પછી પોરબંદર, ત્યારે કૃષ્ણ તો કશું આપતા જ નથી,
1: એમને દેખાય તૂટી સરખી ઝૂંપડી,
0: ત્યારે
1: તૂટી સરખી ના, સડ્યા સરખા છોકરા ન મળ્યા બીજી.
0: પણ આ કેવો વૈષ્ણવ કહેવાય એ તો જોઈએ આપણે, આપણે શ્રોતાઓને કહીએ કે ભાઈ સુદામા કેવા મહાન, કે જ્યારે પછી દ્વારિકાથી પરત પાછા જ્યારે પોરબંદર આવે છે ત્યારે એ તો ગુણગાન ગાય છે પોતાના મિત્રના કૃષ્ણના, અને કૃષ્ણની ભક્તિ
1: ભૂલી જાય એવું લખ્યું છે.
0: એવું લખ્યું છે
1: ભાગવતમાં વર્ણનનો શ્લોક, અધનમ ધનમ પ્રાપ્ય, અધનમ ધનમ પ્રાપ્ય, મને ધન મળ્યું હોત ને તું તારી ભક્તિ ભૂલી જા.
0: શ્રી કૃષ્ણે મુજને કૃપા કરી,
1: કારુણિકોનો યમ ધનમ મે ના મૂરી દાતા, એટલા માટે તમે ધન ના આપે સારું થયું, છતાં સંન્યાસી રહ્યો,
0: હા સંન્યાસમાં
1: રહ્યો, આ કેટલો નિર્મોહી કહેવાય છે.
0: હવે આપને બહુ જ પસંદ હોય તેવો કોઈ પણ એકાદ પ્રસંગ
1: જી,
0: મામેરું
1: મામેરું મહેતા તણું પદબંધ કરવા આવશે.

0: प्रेमानंद रजू कर्यु छे। आ प्रेमानंद हूँ मारो अनुभव कहूँ आपने
1: जी जी जी
0: कि प्रेमानंद जे आख्यान में गणाया ये हूँ जहाँ जो त्या बदा एम ज के मामेरू करो मामेरू करो मामेरू करो
1: जी जी
0: कारण के मामेरे वहाँ संसार नी वातो छे दीकरी અને બાપના સ્નેહનું વર્ણન છે અને સાસરામાં ગયા પછી દીકરી કઈ રીતે રહેવું જોઈએ એ વર્ણન પ્રેમાનંદે કર્યું છે। માતાનો વિલાપ ભાઈનો વિલાપ આ બધું જે આવ્યું છે માટે મારી દ્રષ્ટિએ મામેરું શ્રેષ્ઠ છે અને હું આપને કહું પહેલાના વખતમાં સાહિત્યકારો જયારે પોતાનું વાર્ષિક સંમેલન કરતા ને ત્યારે શરદ ઋતુમાં આસો મહિનામાં કરતા તે વખતે આસો સુદ નામ પ્રેમાનંદે મામેરું પૂર્ણ કર્યું શકે એમાં લખ્યું સંવત 1739 આસર સુદ નામ અને રવિવાર તે દિવસે આખ્યાન પૂર્ણ કર્યું પૂર્ણ કર્યું વિસ્તાર
1: બરાબર
0: એટલે આસો સુદ નામ પ્રેમાનંદની જન્મજયંતિ પણ ઉજવાતી એવું કહેવાય છે।
1: તો અમને એ આખ્યાન અમને તો આપની પાસેથી સાંભળવું છે
0: ચોક્કસ ચોક્કસ એમાં વર્ણન કર્યું છે કે ભાઈ નરસિંહ મહેતા પોતાના ભાઈ વંશીધનની સાથે રહેતા અને મૂળ તો મેં આપને કહ્યું ને નાનપણમાં માસની ત્યાં ઉજડેલા એ પ્રેમાનંદ એમને આ રજૂ કર્યું એટલે વેદના આ નરસિંહ મહેતામાં પણ એને રજૂ કર્યું છે એ ભાભી દસ મહેનું મારું ખાતો પીતો ખાય છે અને કંઈ કરતો નથી તે વખતે નરસિંહ મહેતાને મહેનું લાગ્યું ભાભી એક મહેનું મારું અને મહેતાને લાગી દાજ વનવાસ ગયો તે તપ કરવાને કાજ ત્યાં એક અપૂજ્ય શિવનું લહેરું દીધું હા અપૂજ્ય શિવનું લિંગ મહેતાએ ભક્તિ મારી કરીને ઉમંગ ઉપવાસ સાત મહેતાએ કીધા સાત ઉપવાસ કર્યા તમારી જ્યાં મહાદેવ અને ભગવાન ત્યાં પ્રગટ થયા હે કમળની પેટે પ્રગટ થયા કેવા તો કર્પૂર ગૌ સદે શુભા ધર્યા ઉમિયા ડોમિયા ડાબે પાસ
1: હર હર મહાદેવ
0: હર મહાદેવ
1: હર હર મહાદેવ
0: અને પછી નરસિંહ મહેતા પર પ્રસન્ન થયા
1: જી
0: અને તે વખતે કહે છે માગ માગ માગી તે આપો કે તમને જે ગમે તે મને આપો મને તો કૃષ્ણ સિવાય કારણ કે કૃષ્ણ અને શિવ બંને નું ઐક્ય છે
1: ઐક્ય છે
0: એકબીજાના હૃદયમાં રહેશે એકબીજાને માને છે કૃષ્ણ એ શિવના હૃદયમાં રહ્યા અને શિવ એ કૃષ્ણના હૃદયમાં રહ્યા
1: હરિહર એક જ છે
0: હરિહર એક જ છે પછી ત્યાં લઈ જાય છે અને રાસલીલા નું દર્શન કરાવે છે કોણ છે કે તમારો ભક્ત છે એટલે હાથમાં દીવી આપીને રાસલીલા બતાવે છે
1: ગોલોકમાં લઈ જાય છે
0: અર્જુનને ગીતા જયારે સંભળાવી ત્યારે ચર્મચક્ષુને દિવ્ય ચક્ષુ આપ્યા
1: જી
0: પણ એવું કહેવા છે કે નરસિંહ મહેતાએ રાસલીલા જોઈ પોતાના ચર્મચક્ષુથી જોઈ આજના પણ મોટો ઉપકાર છે અને ભગવાને રાસલીલા બતાવી પછી નરસિંહને ગોકુળમાંથી જવું ગમતું નહોતું પણ ભગવાનની આજ્ઞા કરી કે જેવો દીઠી જે લીલા દીઠો રસ શૃંગાર એવું જ વર્ણન તું જ્યાં કલયુગમાં કરજે લોકોમાં ભક્તિનો પ્રચાર કરજે અને પછી હું તને મારી સાથે બોલાવીશ અને એક વાક્ય કહ્યું દુઃખ વેળા મને સંભાળજે ધાઈ આવીશ તત્કાળ દુઃખ પડે ત્યારે તું મને સંભાળજે હું આવીશ અને ખરેખર મહેતાને જેટલા જેટલા દુઃખ પડ્યા ત્યારે ભગવાન જૂનાગઢમાં ભગવાન નરસિંહ મહેતાને 51 વાર મળ્યા છે 51 વાર સાક્ષાત
1: આવી
0: તો પરિવાર નરસિંહ મહેતાની ભક્તિ કહેવાય શું આપણે કહીએ એટલે પછી નરસિંહ મહેતા ત્યાં જાય છે ભાભી પૂછે ક્યાં ગયો તો ના હું તો બહાર ગયો ના મેં આપને ગોરાણી પ્રમાણી અમે મહેણું માર્યું મને મળ્યા સારંગ પાણી સારંગ પાણી મળ્યા મહાદેવ પણ મળ્યા અને તે વખતે વર્ણન કરશે કે હું તો જોયો ત્યાં રાસલીલા જોઈ તે વખતે અમે આખ્યાન કરતા કરતા પછી નરસિંહ મહેતાનું પેલું જે રાતનું પદ છે એ ગાઈ સંભળાવતો છે નાગર નંદા નાગર નંદા રાસર મંતા મારી નાસર મંતા મારી નાતણી કો નાગર
2: લાલ નાગર નંદાજી લાલ
0: અરે પણ આ નસણી ખોવાની ક્યાં બધે પૂછે છે ને જુએ છે પણ એ નસણી ભરતી નથી
1: જી
0: પછી આગળ વર્ણન કર્યું છે મહેતાજીએ નરસિંહ એ મારો પ્રાણાધાર હે અને નસો સાચી પણ જૂઠી વ્રજની નાર નાર
1: નાર
0: એ વર્ણન છેલ્લું
1: આજે વર્ણન અત્યારે આપે કર્યું અને કહ્યું કે અલગ અલગ ઠેકાણે જયારે આખ્યાન માટે હું જઉં ત્યારે લોકો મને આના માટે આગ્રહ કરે આજના જમાનામાં ફરમાઈશ કહીએ છે ને ફરમાઈશ કરે કે ભાઈ આ તમે અમને સંભળાવો તો એવું ક્યારેક ધાર્મિકલાલભાઈ બન્યું છે કે આપ એક ચોક્કસ વિષય લઈને વ્યાસપીઠ પર બેઠા છો આખ્યાન કરી રહ્યા છો અને કોઈક એવી ફરમાઈશ આવી અને આપને કંઈક એમાં ઇમ્પ્રોવાઇઝેશન કરવાની જરૂર પડી, એટલે કે આકસ્મિક ફેરફાર કરવો પડ્યો હોય,

0: જે પૂર્વ આયોજનમાં ન હોય
1: હા
0: પણ તાત્કાલિક કંઈક બદલવું પડ્યું હોય, કંઈક વિષય બદલીને પછી વાત મૂકવી પડી હોય,
1: જી.
0: આવું કોઈ ક્યારેક કોઈ ઘટના કોઈ બનાવ બનેલો?
1: રાજકોટની ઘટના મારી છે, ત્યાં મનોહરસિંહ જાડેજા ત્યાં,
0: હા જી,
1: એમના પુસ્તકના લગ્નની અંદર મેં એક આખ્યાન કર્યું હોય, અને પછી જયારે જુદા વિષય વિશે કઈ વાત પૂછતા હોય તો મેં જુદા વિષય પર બીજા પર્યાવરણના આખ્યાનની વાત
0: બરાબર
1: એ આધારરૂપે આપી દીશે. એક પ્રસંગ મને રાજકોટનો યાદ છે.
0: અચ્છા,
1: એ મારો વિશેષ મારા જીવનમાં જયારે જયારે જોઉં, અને લગભગ 5-6 કલાકના સમયનો એ સમય, બાકી આખ્યાનનો સમય અમારો 1.5-2 કલાકનો અમે લેતા હોઈએ છીએ.
0: બરાબર છે,
1: આ એક વિશેષ છે. તે સિવાય ઘણા કાર્યક્રમો કનૈયાલાલ મુનશીની ત્યાં મુંબઈ જયારે ગયા ત્યારે ભારતીય વિદ્યાભવનમાં એમની પાસે રજૂ કરેલું સુદામા ચરિત્ર, ત્યારે લીલાવતીબેન અને કનૈયાલાલ મુનશી એમની માન સાંભળીને કહ્યું કે 40 વર્ષ પછી આ આનંદ મને તાજો થયો છે. એટલે એ વિશેષ મારા માટે પણ કાર્યક્રમ છે કે કનૈયાલાલ મુનશી જેવા કે જેમને સાહિત્યકાર વિશે સાહિત્યકારની પ્રશંસા કરી છે, 40 વર્ષ પછી માનભટ્ટને માણ્યા હશે,
0: માણ્યા હશે
1: એટલે એમને વર્ણન કર્યું. પેલું કલાપીનું વાક્ય યાદ આવે છે, માન્યતાનું સ્મરણ કરવું એ પણ એક છે ટાણું, એવું કલાપીએ કહ્યું છે તે વખતે એ બોલેલા. મારો આનંદ તાજો છે.
0: સુદનવા આખ્યાન વિશે થોડીક વાત કરશો?
1: સુદનવામાં તો એ મહાભારતનો વસ્તુ છે, અને જયારે અશ્વમેધ યજ્ઞ કરે છે ત્યારે ત્યાં જાય છે, અને તે વખતે બધા અશ્વને જે બાંધે ત્યાં સુદનવા અશ્વને બાંધે છે, અને તે વખતે સુદનવા અને અર્જુનને એ બધાનું યુદ્ધ થાય છે. પણ ત્યારે એના પિતા અંશદભાઈ કહેલું કે યુદ્ધ કરવા માટે જે મોડો પડશે એની હું શિક્ષા કરીશ. એક તેલની મોટી કળા કરી મોડો જવા, કારણ કે પત્નીએ સુદામાને રોક્યા હતા,
0: બરાબર
1: મોડા પડ્યા. એમના પિતાજી એ સુદામાને તેલની કળાની અંદર નાખે છે. તે વખતે લોકો બધા જોઈ રહ્યા છે કે આ તેલની કળા તો ઊની છે, અને આ બધું કેમ આટલું બધું અંદર રમે છે કરે છે. ત્યારે અંદર કહેવાય છે કે તેલની કળામાં લાગે તેલ જાણે શીતળ, અને એમાં સુતનવાજી નહાય. સુતનવાજી સ્નાન કરે છે, અને તે જોઈ પિતા આશ્ચર્યચકિત થઈ જાય છે, આ કેમ આવું. અને પછી બહાર આવીને એ સુદનવા યુદ્ધમાં જાય છે, એટલે સુદનવામાં આ તેલની કળામાં સ્નાન કરે છે. એ વિશેષ પ્રસંગ પણ અમે વર્ણન કરીએ છીએ.
0: બરાબર છે, આ કરુણ પ્રસંગ છે, ઘણો કરુણ
1: કરુણ પ્રસંગ
0: કરુણ કહેવાય. ધાર્મિક વાર તમે આટલા બધા જે અલગ અલગ ઠેકાણે આખ્યાનો કર્યા અને ભગવાને ઘણી લોકપ્રિયતા આપને આપી, આટલા મોટા એવોર્ડની, પદ્મશ્રી એવોર્ડની વાત આપણે શરૂઆતમાં કરી,
1: એ સરકારનો આભાર માનું છું. આપણે આ કલાની કદર રૂપે પદ્મશ્રી રૂપે સન્માન કર્યું, ખરેખર
0: આપની નમ્રતા કહેવાય છે. પણ મારો પ્રશ્ન અત્યારે હવે એ આવે છે કે આટલું બધું પ્રાપ્ત કર્યા પછી એવી થોડી ચિંતા થાય છે કે આ મને જે પરંપરા, પ્રેમાનંદની પરંપરા, આપના પિતાની પાસેથી મળેલી પરંપરા, આ આખ્યાન કળા, માણભટ્ટની જે કળા છે, તો એનું હવે આ નિર્વહન કોણ કરશે? એ આપણી સંસ્કૃતિની અંદર લુપ્ત થશે કે રહેશે કે શું થશે, તેની વાત અમારે કરવી છે.
1: આવો પ્રશ્ન આપણે ઘણી વાર, ઘણા લોકોએ મને પૂછ્યો છે કે આપના ગયા પછી શું, પ્રેમાનંદ ગયા પછી, પ્રેમાનંદ તો મારા ગયા પછી શું. એમને તો 100 શિષ્યોનું મંડળ હતું, અને એ ગયા પછી તો કેટલા બધા માણભટ્ટો થયા, અને તે પછી મારા પિતાશ્રી, અને પિતાશ્રી પાસે મને વારસો પ્રાપ્ત થયો, અને મને બહુ આનંદની સીમા પર સીમા નથી કે એ વારસો મારા પુત્રો, મોટો પુત્ર પ્રદ્યુમ્ન અને નાનો મયંક, એ બંને સંભાળી લીધા છે. ત્યારે મને મારું ગર્વથી હૃદય મારું ફૂલી ઉઠ્યું છે કે બંને આજે પણ એ લોકો એ પ્રેમાનંદના આખ્યાનો, બીજા પણ આખ્યાનો કરે છે. એટલે કોઈ પૂછે કે ભાઈ આ પરંપરા એ અસ્ત, ના ના, પરંપરા ચાલવાની. આજે અમારા કુટુંબની અંદર એમના જે દીકરાઓ છે એ લોકો પણ માન વગાડે છે, અને એ લોકો પણ ઘરમાં ગાતા હોય છે આવું. એટલે મને શ્રદ્ધા છે કે એ લોકો પછી એ લોકો પણ આ કળા ભલે નોકરી કરતા હશે અને ગમે તે કરતા હશે વેપાર, આજે તમે જુઓ તો એ લોકો પણ અપનાવશે, મારી શ્રદ્ધા છે. એટલે એવું તમે પૂછતા જ નહીં કે પ્રેમાનંદની આ મહાન કળા એ અસ્તપ્રાય થશે, હા એવું નહીં, એ પરંપરા ચાલવાની છે, અદ્યાપી આજે પણ ચાલુ છે.
0: ખૂબ સરસ. આપને અત્યારે જેટલો ધારીભાઈ આનંદ થાય છે, એવો આનંદ મને, અમારા શ્રોતાઓને પણ થાય, થાય ને થાય, કારણ કે આપણે જે અત્યારે પરંપરા ઉભી પણ કરી છે તે આપના બંને દીકરાઓ છે, પ્રદ્યુમ્નભાઈ અને મયંકભાઈ, એ લોકો નિભાવી રહ્યા છે. બલકે એમાં એમણે સંવર્ધન પણ કર્યું છે, એમની પોતાની રીતે પણ આખ્યાનો કરે છે. અત્યારે આકાશવાણીમાં પણ એમના કેટલાક આખ્યાનો થયા છે, જાહેર અલગ અલગ સ્થળોમાં પણ એમના આખ્યાનો થાય છે અને થઈ રહ્યા છે, એનો આનંદ છે. મને શ્રોતાઓને કહેવા દો કે ભાઈ હવે તો ડિજિટલનો આ જમાનો છે, મોબાઈલ

0: હાથમાં લો અને મયંક પંડ્યા નાખો એટલે તરત જ કેટલા બધા એમના આખ્યાનો આવી જશે. તો આ જે પરંપરા અત્યારે ધાર્મિકલાલભાઈ વાત કરી રહ્યા છે કે મારા બંને સુપુત્રો એ પણ અત્યારે આખ્યાન કળાની અંદર છે, પણ એ કોઈને બીજાને શીખવાડે છે ખરા કે
1: શીખવાડે છે? જો અમે છે ને બહુ વર્ષો પહેલા લગભગ વડોદરામાં હું જયારે સુલતાનપુરામાં જતો ત્યારે અમે માણકળા આખ્યાન શિક્ષણ કેન્દ્ર,
0: આપનું ત્યાં ઘર હતું સુલતાનપુરા,
1: અત્યારે નથી એક ઘર છે
0: જી,
1: અને ત્યાં અમારા છોકરાઓ ત્યાં વર્ગો ચલાવે છે.
0: મને એવું લાગે છે કે આપણું જે વડોદરામાં જે જૂની સાધના ટોકીઝ હતી એનો પાછળનો જે વિસ્તાર સુલતાનપુરા ત્યાં આપનું જૂનું ઘર હતું
1: ચિતનેશ્વરીમાં.
0: મને લાગે છે કે વડોદરા મહાનગર સેવા સદને એનું નામ પણ આવ્યું ચુનીલાલ પંડ્યા માર્ગ.
1: હા, એ આગળ અમે જતા હતા જાનો માર્ગ,
0: તે માર્ગ નામ
1: માણપુર ચુનીલાલ પંડ્યા માર્ગ, એ પણ આપણી મ્યુનિસિપાલિટીએ આપ્યું છે, માટે એમને પણ ધન્યવાદ છે. એ માર્ગ આજે પણ

0: કોઈને બીજાને શીખવાડે છે ખરા કે
1: આ
0: પોતે?
1: શીખવાડે છે. જો અમે છે ને બહુ વર્ષો પહેલા લગભગ વડોદરામાં હું જયારે સુલતાનપુરામાં જતો ત્યારે અમે માણકલા આખ્યાન શિક્ષણ કેન્દ્ર,
0: આપનું ત્યાં ઘર હતું સુલતાનપુર,
1: અત્યારે નથી એક ઘર છે
0: જી,
1: અને ત્યાં અમારા છોકરાઓ ત્યાં વર્ગો ચલાવે છે.
0: મને એવું લાગે છે કે આપણું જે વડોદરામાં જે જૂની સાધના ટોકીઝ હતી એનો પાછળનો જે વિસ્તાર સુલતાનપુરા ત્યાં આપનું જૂનું ઘર હતું
1: ચિતનેશ્વરીમાં.
0: મને લાગે છે કે વડોદરા મહાનગર સેવા સદને એનું નામ પણ આપ્યું ચુનીલાલ પંડ્યા માર્ગ.
1: હા, એ આગળ અમે જતા હતા જાનો માર્ગ,
0: તે માર્ગ નામ
1: મારે પણ ચુનીલાલ પંડ્યા માર્ગ, એ પણ આપણી મ્યુનિસિપાલિટીએ આપ્યું છે, માટે એમને પણ ધન્યવાદ છે. એ માર્ગ આજે પણ લખાય છે. અમે આખ્યાન શિક્ષણ કેન્દ્ર માજલપુરમાં અમારા મોટા દીકરા પ્રદ્યુમનભાઈ આજે પણ ત્યાંના વિદ્યાર્થીઓને માન શીખવે છે. આખ્યાન શું છે એટલે એ આજે પ્રશ્ન છે જ નહીં, અમારો પ્રયાસ ચાલુ જ છે. અમને શ્રદ્ધા જ છે, અને શ્રદ્ધા એક એવી વસ્તુ છે
0: બરાબર
1: કે જે ના જોઈ વસ્તુ પર વિશ્વાસ કરે નામ શ્રદ્ધા. એટલે અમે રાખી છે, માનવું તો માનજો, પણ એ પરંપરા અમે સાચવી રહ્યા છે અને આગળ ચાલશે ચાલશે ને ચાલશે. એ ભગવત કૃપા છે અમારા ઉપર
0: જી જી,
1: અને એ કૃપા બની રહેશે એ અમને વિશ્વાસ છે.
0: આપની શ્રદ્ધાની સાથે અમારી પણ શ્રદ્ધા જોડાયેલી છે કે માં સરસ્વતીના એવા આશીર્વાદ આપના પર તો છે જ, આપના પુત્રો પર પણ રહે
1: જી જી,
0: અને આજે કળા છે એ લોકો સુધી પહોંચે, આવનારી જે પેઢી છે આજની પેઢી છે એના સુધી પહોંચે.
1: હું તો એમ કઉ છું
0: જી
1: કે આ કલાને વિશેષ રીતે પ્રસ્તાવ કરવાનો હોય અથવા પ્રસાર કરવાનો હોય તો પહેલું તો હું આકાશવાણીને અત્યારે બેઠો છું
0: જી
1: એનું આભારી છું. આકાશવાણીના માધ્યમ દ્વારા પણ અમારી આ કલા
0: જી
1: એનો વિસ્તાર થયો છું એ મને ગર્વ છે. બીજું ગુજરાતમાં ગુજરાતી પરિષદ બીજા પણ કેટલાક સંસ્થાઓ સરકાર તરફથી પણ જો આ વિશે પ્રયત્ન કરવામાં આવે તો આ માણભટ્ટની કલા અને પ્રેમાનંદ આજે પણ જીવિત રહે, એનું સાહિત્ય અને સાહિત્યકાર તરીકે લોકો એને માને ઘણે એ મારી શ્રદ્ધા.
0: મને એવું યાદ છે ધાર્મિકલાલજી કે આકાશવાણીમાં આપના હરિવંશ પુરાણના ઘણા બધા હપ્તાઓનું રેકોર્ડિંગ અગાઉ કરેલું.
1: હા, અમે કરેલા લગભગ 7 કલાકનું રેકોર્ડિંગ આકાશવાણી પર આજે પણ છે.
0: હા હા હા, બરાબર છે. અને એવા જ પ્રકારનું પ્રદાન આપનું જે આકાશવાણી કેન્દ્રમાં થયું છે, ખાસ કરીને વડોદરા કેન્દ્રમાં, અન્ય કેન્દ્રોમાં પણ આપ ગયેલા જ છો, પણ તે ઉપરાંત દૂરદર્શનમાં પપણ આપના ઘણા બધા,
1: દૂરદર્શનમાં લગભગ 5-6 આખ્યાનો ત્યાં રૂપાબેન ભટ્ટ હતા
0: જી
1: એમને કરેલા છે.
0: હા હા,
1: અને એ પણ દૂરદર્શનમાં કાર્યક્રમ દ્વારા પ્રસાર કર્યો છે. એ પણ એક માધ્યમ છે
0: ખરું,
1: કલા
0: શક્તિશાળી.
1: અને કહ્યું છે ને યોજના સત્ય દુર્લભા, એ યોજના કરનાર જોઈએ. એટલે આ બધાને હું નમ્ર વિનંતી કરું, પ્રાર્થના કરું કે આમાં થોડો રસ લઈ અને આ કલા માટે જો કરે તો આપણી વડોદરાની કલા છે અને પ્રેમાનંદ એક વિશેષ સાહિત્યકાર છે. એ પ્રમાણે આપણે આ બધું સાહિત્ય તો છે, મેં આગળ કહ્યું તેમ બાલન નાકર એ કેવા સાહિત્યકાર, છતાં પણ પ્રેમાનંદનું સાહિત્ય પરાકાષ્ઠાએ પહોંચ્યું
0: છે.
1: અને આજે આપણે એને યાદ કરીએ છીએ 450 વર્ષ પહેલા, તો પ્રેમાનંદ શું કામ ભૂલવું જોઈએ? એ લોકો પણ આવો પ્રયાસ કરે તો મારી શ્રદ્ધાને એમને પ્રાર્થના છે એ પણ આવું કંઈક કરી શકે.
0: બરાબર.
1: મેં તો આગળ પણ એક પ્રસ્તાવ મૂક્યો હતો કે મારે એક આખ્યાન પીઠ બનાવી છે અને એ મારો વિચાર એ વિધાનો વિચારી રહ્યા છે. જો બને તો મારા બંને ચરણજી પુત્રો પણ એ આખ્યાન પીઠમાં માણ આજે પણ શીખવી શકે.
0: આપણે પ્રાર્થના કરીએ કે આપનું જે આયોજન છે, આપનો જે વિચાર છે, આપનો મનોરથ છે એ સફળ થાય અને ચરિતાર્થ થાય. અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે. મને એક સેજ જરા ભૂતકાળમાં અત્યારે જવું છે ધાર્મિકલાલભાઈ, કે જ્યારે આપે આ માણકળામાં જ્યારે પ્રવેશ કર્યો, આખ્યાનોમાં પ્રવેશ કર્યો, એટલે આપની જુવાનીનો સમય, પછી લગ્ન પણ થયા, તો તે વખતનો સંઘર્ષનો સમય, આજીવિકાનો પ્રશ્ન, ધીમે ધીમે પછી આપના આખ્યાનો તરફ લોકો પણ દોરાવા લાગ્યા, પણ ઘરમાંથી ભાર્યા કહેવાય, આપના પત્ની કહેવાય, તો એ આપના આપના
1: પત્ની મંજુલા,
0: આપના ગૃહલક્ષ્મીનો ફાળો એમાં કેવો રહ્યો?
1: મંજુલા મારા પત્ની એ મને સાથ આપ્યો છે, કારણ કે મારા કેટલા કડક નિયમ હતા, હું કથા કરવા જો મારી સાથે આવતા અને રસોઈ બનાવીને અમે કહીએ. આ રીતે અમારો એક નિયમ હતો, જ્યાં જ્યાં જવું ત્યાં એ મારા પત્ની મંજુલા આવ્યા છે અને આખ્યાનમાં પણ એ મને પ્રેરણા આપી છે. ને અને છોકરાઓ, મોટી દીકરી જયશ્રી અને બીજી દીકરી નીલેશ્વરી નંદિની, આ બધાઓ પણ એ લોકો ઘરમાં રહે અને મારી સાથે આવે છે, એટલે હું તો કહીશ અતિશયોક્તિ નથી કે મારા પત્ની મંજુલાનો પણ મોટો ફાળો છે. એમાં મને આગળ મારા માતા પિતામાં મારી માતા શારદામાં પણ આગળ ફાળો, એના પરથી મેં શારદા મ્યુઝિક ક્લાસ જ કર્યું.
0: શારદા મ્યુઝિક ક્લાસ
1: મારી માતા, અને આ મંજુર અમારી પત્ની, એટલે માં અને પત્ની બંને દ્વારા મને
0: ખૂબ સરસ
1: આજે સહકાર મળ્યો છે એ હું ભાગ્યશાળી છું એમ કહું તો ખોટું.
0: આજે શારદા કલા કેન્દ્ર છે.

0: ચાલુ કેન્દ્ર છે
1: એ મારી માતાના નામ
0: એમના નામ પર ચાલે
1: છે.
0: સરસ્વતી સરસ્વતી અને એ છે તે મયંકભાઈ ચલાવે છે, એ શીખવાડે છે.
1: શારદાબીજી ક્લાસ થી ઘણા વર્ષોથી ચાલે છે.
0: એ
1: પ્રેમાનંદ ની માણક આખ્યાન કલા શિક્ષણ કેન્દ્ર સાથે એની પણ અમે સ્થાપના કરી છે.
0: ધાર્મિકલાલભાઈ, મેં એવું પણ ક્યાંક મેં સાંભળ્યું છે, કદાચ એ જો સાચું હશે, કે ધારો કે અમારે આપને કોઈ ઠેકાણે આખ્યાન માટે બોલાવા છે, તો અમારે શું આપને ફી આપવી પડે? શું
1: એવો કોઈ ફી સવાલ નથી. અમે તો આખ્યાન ની કોઈ ફી ના હોય, કોઈ વેચવા માટેની કલા નથી. કલા કોઈ પણ વેચવાની કલા નથી, પણ સમય પ્રમાણે આપ સમજીને આપો એ અમારો પુરસ્કાર માની, તમે જ્યાં બોલાવશો ત્યાં અમે આવીશું.
0: મેં એના માટે એક શબ્દ વાંચ્યો છે કે એ આપની આચાર સંહિતા છે કે અમે નિઃશુલ્ક આ કામ કરીએ છીએ, પણ યજમાનને જો પોતાની સ્વેચ્છાથી અને આનંદથી કશુંક આપશો તો તે આપી શકે છે,
1: તો અમે સ્વીકારતા. હા,
0: તો આજે આપની જે વૃત્તિ કહેવાય, આપનું જે કંઈક પ્રણ કહેવાય, કે આપ આવા પ્રકારનું એક વ્રત લઈને બેઠા છો, અમે આપને વારંવાર વંદન કરીએ છીએ કે આવા પ્રકારનો આજે આવો સદવિચાર કોનો હોઈ શકે. બહુ મોટી સેવા કહેવાય આપણી ગુજરાતી ભાષાની, આપણી સંસ્કૃતિની. આજે આખ્યાન કલા છે તેની બહુ જ મોટી સેવા.
1: જો અમારી આ કલા છે ને, એને માણભટ્ટની કલાને આકાશવૃત્તિ કહેતા હતા. આકાશવાણી શબ્દ વાપરતા,
0: આકાશવાણી શબ્દ.
1: એટલે પછી અમારી આશા રખાય જ નહીં, પણ આજના સમયમાં યજમાન અમને પૂછે છે, અમને કહી તમારી રૂચિ પ્રમાણે જે પુરસ્કાર આપશો અમે સ્વીકાર કરીશું.
0: ખૂબ સરસ.
1: એટલે અમને સંતોષ થાય, એટલે અમને આનંદ છે.
0: જી જી.
1: બાકી અમે તો પહેલા નિષ્કુલ કથા કરતા હતા.
0: જી જી જી.
1: જ્યાં જઈએ ત્યાં ઓટલો માંગતા, કોઈની લાઈટની દોરી માંગતા હતા. એ ભૂતકાળમાં મારો જમાનો હતો.
0: જી.
1: એ સંઘર્ષમાંથી પસાર થાય તો ગામડામાં સાયકલ પર બેસી બેસીને મેં કથાઓ કરી છે.
0: મને
1: મારો સંઘર્ષ,
0: મારા સાસરીના ગામમાં પણ કથા માટે બહુ જ ઘણા ઘણા ઘણા વર્ષો પહેલા આપ આવ્યા છો અને ઓટલી બેસીને આપની કથા પણ અમે ત્યાં આગળ સાંભળી છે. એટલે આપની વાત બહુ સાચી.
1: સુરત ડિસ્ટ્રિક્ટમાં બહુ કથાઓ કરી છે. વ્યારા છે, મરી છે, સોનગઢ છે, કરોડ છે. સુરત ડિસ્ટ્રિક્ટમાં
0: પ્રેમાનંદ,
1: પ્રેમાનંદ
0: અને ખાનદેશ
1: માનીતો છે.
0: ખાનદેશમાં પણ,
1: ખાનદેશમાં તો એમની જ્ઞાતિના લોકો ત્યાં વસેલા.
0: બરાબર.
1: કારણ કે નાદેરા બ્રાહ્મણ, જ્ઞાતિ 24 બ્રાહ્મણ લખ્યું છે ને, એવા બ્રાહ્મણ ત્યાંના લોકો વસતા હશે. એટલે નંદરબાર માં એમને એમના એક સરકાર શંકરદાસ મહેતા મળેલા, એમના આશ્રય ની છે. બાકી એમને કોણ હશે, પણ એમનું પણ જ્ઞાન હશે. અને હું આપને કહું કે જો હું ન ભૂલતો હતો, એમના પત્ની ગુજરી ગયા ત્યારે એ એમને આશ્વાસન આપવા માટે એમને નળાખ્યાન લખેલું હતું. એવું કહેવાય છે.
0: બુરહાનપુરમાં પણ,
1: બુરહાનપુરમાં ઘણી બધી એમાં વધારે ભણ્યા છે. વડોદરામાં દુકાળ પડેલો, એ દુકાળ પછી ત્યાં આ બધે ફરેલા હતા.
0: આપણો આપણો આપણો કવિ નર્મદ, વીર કવિ નર્મદ, નર્મદ પણ અહીંયા વડોદરામાં આવ્યા. અને પ્રેમાનંદ ક્યાં રહેતા હતા, પ્રેમાનંદ ની પોળ ક્યાં છે, વાડી વિસ્તાર ક્યાં છે?
1: પ્રેમાનંદ ની એક વિશેષતા,
0: જી,
1: એ વડોદરામાં બેંક રોડ ઉપર કથા કરતા,
0: હાજી,
1: ત્યાં નાગર લોકો જમવા જતા હતા. અને ત્યાં મામેરાનો પ્રસંગ ચાલતો હતો. અને ત્યાં સાસુજી લખાયું, લખો 500 કંકુ જોઈએ, શ્રીફળ લખો, 20 મણ માકડિયા ફોફળ, મોટી મરસીનાથ બધું લખાયું, લખો પછાડી. પણ ત્યાં પછી બધું ગાયું ને નાગરંદ ગાતીના લોકો અને બહેનોએ ચાંદીના લોટા અને ગ્લાસ પ્રેમાનંદની પાટ ઉપર મૂકી દીધેલા, એવું સંભળાય છે. એ સાચું જ હશે ખરેખર. અને પ્રેમાનંદ ઉદર નિમિત્તે કહેલું,
0: ઉદર નિમિત્તે
1: એમને ત્યાં સ્વીકાર્યું.
0: જી જી. એને તો
1: પ્રેમાનંદની કથાની શૈલી
0: બરાબર,
1: અને એમની
0: અદભુત સેવા કહેવાય. ઉદર નિમિત્તે બધે ફરતા, આખ્યાનો કરતા, અને જે પણ પાટ ઉપર આવીને યજમાનો મૂકી જાય, કઈ વસ્ત્ર મૂકે, વાસણ મૂકે વગેરે, અનાજ તે વખતે મૂકતા, પૈસાનો વ્યવહાર હતો નહીં, અનાજ વગેરે મૂકતા, તેનો એ સ્વીકાર કરતા. આ બહુ સરસ આપે વાત કરી. અને
1: અમે લગ્ન ગીતો અંદર કથાની અંદર કઈ ઉષાનું લગ્ન આવે, દ્રૌપદી સ્વયંવર આવે,
0: લગ્ન
1: અમે પેલું શુભ લગ્ન વિશે ગાઈએ કે શોભા ગણેરી રે, ત્યાં તો પહેલું મંગળ વર્તાય, ભૂમિના દાન દેવાય, લોકો પછી ઉઠીને ત્યાં અર્પણ કરતા, આ માનની અંદર પણ નાખતા. કારણ કે આ માન છે ને, એ મોડું નાનું છે, અંદર દક્ષિણા કેટલાક પધરાવતા હતા. તે વખતે એવો રિવાજ હતો.
0: બરાબર.
1: એટલે અત્યારે કઈ રિવાજ એવો રાખ્યો નથી અમે, પણ તે વખતે લોકો અંદર નાખતા હતા.
0: ખૂબ સરસ. આપે આ જૈફ ફયાબ, મને આપની જન્મ તારીખ પણ યાદ છે, કદાચ 11 ઓગસ્ટ
1: 1932. અને જોવા જાવ તો શ્રાવણ સુદ 11.
0: બરાબર છે. હવે 11/8/1932, આજે લગભગ 94 વર્ષની મોટી ઉંમરે જૈફ ફયે મોરબી ધાર્મિક લાલભાઈ.

0: કરવાની કૃપા છે.
1: આપણે આકાશવાણી
0: વડોદરાની શુભેચ્છા છે,
1: ઘણી ઘણી શુભેચ્છા અમારા બધાની.
0: ભગવાનની
1: ઘણી કૃપા ને લોકોનો એટલો પ્રેમ છે, આદર આપના પ્રત્યેનો ખૂબ આદર છે, આપની કલા પ્રત્યેનો આદર છે, આપણા પરિવાર પ્રત્યે, કારણ કે પૂરો આખો પરિવાર આના માટે સમર્પિત છે, સાથ આપ્યો છે, એટલા માટે લોકોનો ખૂબ આનંદ છે અને આદર છે. તો આ કહેતો હતો કે આ ઉંમરમાં પણ આપે ઘણી તકલીફ લીધી છે,
0: આ ઉંમરે થોડી સ્વસ્થતા ભગવાને આપી છે તો આકાશવાણી પણ આવી શકે.
1: શ્રોતાઓને શ્રોતાઓ સુધી મારે આ વાત પહોંચાડવી છે કે ધાર્મિક લાલભાઈનો જે આત્મવિશ્વાસ કહેવાય, એમનો જે વિલ પાવર છે, કોન્ફિડન્સ જબરદસ્ત છે અને એટલા બધા સાબુત છે માનસિક રીતે પણ, ફક્ત પગની બહુ તકલીફ છે, છતાં આ તકલીફ લઈને પણ એ આકાશવાણીના સ્ટુડિયોમાં વ્હીલ ચેરમાં આવ્યા.
0: અને આકાશવાણીના માધ્યમનું કેન્દ્ર છે અમારા, આજનું નહીં પહેલાના વખતમાં જ્યારે નાગરવાડામાં હતું ને,
1: ત્યારથી
0: મારા કાર્યક્રમો
1: આપે નાગરવાડામાં આકાશવાણી કેન્દ્ર તો ત્યારે કાર્યક્રમો આપ્યા છે, યશ
0: કમલ
1: તેમાં પણ આપણે
0: અહીંયા,
1: અને પછી
0: હું તો બહુ જૂનો જોગી છું.
1: અને આપના કેટલા બધા અહીંયા આખ્યાનો આ સ્ટુડિયોમાં બેસીને, મ્યુઝિક સ્ટુડિયોમાં બેસીને, ડ્રામા સ્ટુડિયોમાં બેસીને કેટલા બધા આખ્યાનો રેકોર્ડ કર્યાનો હું સાક્ષી અત્યાર સુધીમાં
0: રહ્યો. ઘણા આખ્યાનો કર્યા અહીંયા આકાશવાણી.
1: હા, એટલે આપ અમારા સ્ટુડિયો સુધી પધાર્યા, ઘણી બધી તકલીફ લીધી, બહુ જ કિંમતી સમય આકાશવાણીને આપ્યો, અમે આપને વંદન કરીએ છીએ.
0: આકાશવાણી આજે આ પદ્મશ્રી પુરસ્કાર મને મળ્યો એના અનુસંધાનમાં મને આપણે બોલાવ્યા, એમાં મને તકલીફ સાડી છે, મારી ફરજ છે ને મારે જવું જોઈએ, એમાં કોઈ તકલીફ નહીં, પણ ઉંમર અને વયને કારણે થોડી પગની તકલીફ હોવાને કારણે થોડી તકલીફ પડે છે, પણ હું ગણતો નથી બહાર નીકળું ત્યારે, એટલે આકાશવાણીમાં હું તકલીફ ગણતો નથી એવું માનતા નહીં.
1: આપનો
0: બહુ આનંદ થયો
1: આ ભાવના માટે, એટલો બધો હું ગદગદિત છું ને એટલો બધો આપનો આભાર માનું
0: છું,
1: હૃદયપૂર્વક ધાર્મિક લાગે આપનો ખૂબ આભાર માનું છું. અને આકાશવાણી માટે જાણે આપને પેલું ઋણ ફેડવાની ભાવના વ્યક્ત થઈ હોય એવા પ્રકારની આપની ભાવના છે, ત્યારે આવા ભદ્ર ભાવના.
0: આકાશવાણીમાં જ પ્રસંગ મને કથામાં પૂછેલું હતું,
1: હા શું
0: કે ભાઈ તમે આકાશવાણી પર કથા કરવા આવશો? એમના સમયમાં નવીનભાઈ પંડ્યા,
1: હા
0: રમેશભાઈ જોશી,
1: મને આ વાત છે ને તે નવીનભાઈ પંડ્યા કહેવાય છે, એનસી પંડ્યા અને રમેશભાઈ જોશી, આ બંને જણ છે તે રામજીભાઈ
0: શ્યામજીનો,
1: જે પેલો ગામડાનો કાર્યક્રમ
0: આવે ગ્રામજનોમાં,
1: ખેડૂત મંડળ કાર્યક્રમ ગ્રામજનો,
0: તેમાં કાર્યક્રમો ગ્રામજનોમાં યોજાતા.
1: હા, તો એ કાર્યક્રમ માટે સૌથી પહેલા આપને ગામડામાં જોયેલા કે આ તો સારા વાર્તાકાર કથાકાર, એમને આકાશવાણી પર લઈ આવો. તો એ મને લાગે છે કે એનસી પંડ્યા અને
0: એ લોકોએ મને પહેલી વાર ત્યાં નાગરવાડામાં પછી કાર્યક્રમ
1: બરાબર છે. તો આ બહુ સરસ આપણે વાત કરીએ કે જૂનો જમાનો યાદ કરાવ્યો. તો આ ભદ્ર ભાવના સાથે આપણે થોડુંક જરા હવે સમાપન તરફ પણ જઈએ છે કે આટલો સરસ આખ્યાન પરંપરા આપણે જ્યારે નિભાવી છે ત્યારે વીર ક્ષેત્ર વડોદરું
0: ગુજરાત
1: ગામ
0: પ્રેમાનંદ બ્રાહ્મણ અને
1: તો એ જે છેલ્લા જે ચાર જે આ પદબંધ છે, હા
0: પ્રેમાનંદ ખાસ
1: સુદામા ચરિત્ર છે જે સાંભળશે
0: અંદર પણ એવું કહ્યું છે કે આજે સાંભળશે સુદેવ નળ દમયંતી અને રાજા અને કર્કોટક નાગ એ જે સાંભળશે તેને નાગની પીડા નહીં થાય,
1: જે સુદામા
0: ચરિત્રમાં
1: ફલશ્રુતિમાં અને જન્મ દુઃખ
0: વામે
1: અને સુખ પામે મુક્તિ પામે મળે માધવરાય. હવે આપણે તો માન ઉપર જ સાંભળવું છે, હવે એમને નહીં માન પર સંભળાવો. ચાલો આવો
0: સુદામા અને વામે
1: જન્મ દુઃખ વામે
0: મુક્તિ પામે મળે માધવરાય. ઉદર નિમિત્ત સુરત સેવ્યું અને ગામનંદ દરબાર નંદીપુરામાં કીધી કથા યથા બુદ્ધિ અનુસાર.
1: વીરક્ષેત્ર વડોદરું
0: ગુજરાત મધ્ય ગામ
1: ચાતુર્વંશી જ્ઞાત બ્રાહ્મણ ભટ્ટ પ્રેમાનંદ નામ
0: અને ભટ્ટ પ્રેમાનંદ એમના પિતાનું નામ આપણે આગળ આપણે કહી ગયા, દાદાનું નામ જયદેવ
1: જી,
0: હા એવા પ્રેમાનંદ.
1: હા, મને અત્યારે યાદ આવે છે કે સરસ મજાનું નાટક ખગ્રાસ અને એ આપણા મહાન સાહિત્યકાર છે સીતાંશુ યશચંદ્રભાઈ અને મહેશ ચંપકલાલ એમના દ્વારા અને ચારી દ્વારા જે દિગ્દર્શિત કરવામાં આવેલું તે નાટકમાં પણ આવા પ્રકારનો એક સૂત્રધારનો એક રોલ એની ભૂમિકા હતી.
0: હાજી,
1: હા અને બીજું એમનું જે નાટક હતું પછી શામળિયો જે બોલ્યા.

0: પ્રવીણ પંડ્યા લિખિત
1: હા
0: અને આ બંને જે નાટક થયા એમાં મને એક આ ભૂમિકા કરવાની મને તક મળી
1: વાહ
0: હતી
1: વાહ,
0: ત્યારે,
1: મને ખબર છે.
0: અને મને આપના આશીર્વાદ મળ્યા,
1: વાહ
0: આપનું માર્ગદર્શન મને
1: ના
0: મળેલું,
1: ના
0: અને આપના માર્ગદર્શન થકી જ એ
1: ના
0: ભૂમિકા હું અદા કરી શક્યો. ત્યારે
1: અને
0: એનો
1: આપનું પણ જ્ઞાન છે, માર્ગદર્શન તો ઠીક છે, આપે કહ્યું
0: આપના આપના આશીર્વાદ. પણ એમાં જે છેલ્લામાં છેલ્લું જ્યારે પછી ગાવામાં આવ્યું સ્ટેજ પરથી, બુદ્ધિમાને કથા
1: કથા
0: કીધી,
1: કીધી,
0: એ હવે સંભળાવો, માણ ઉપર સંભળાવો. બુદ્ધિમાને કથા
1: કથા કીધી
0: કીધી કરનારે લીલા કરી, હા બુદ્ધિમાને કથા કીધી કરનારે લીલા કરી, ભટ્ટ પ્રેમાનંદ નામે શિષ, શ્રોતા જન બોલો જે હરી, શ્રોતા બોલો જન જે હરી, કૃષ્ણ કનૈયા લાલ કી જય, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે, જય જય શ્રી કૃષ્ણ ચંદ્ર નંદ કે દુલારે,
1: નંદ કે દુલારે વાલા, નંદ કે દુલારે.

0: आनंद बख्शी का लिखा लक्ष्मीकांत प्यारेलाल का संगीतबद्ध किया हुआ अगला गाना मस्ताना फिल्म से सुनवा रहे हैं लता मंगेशकर और किशोर कुमार की आवाजें हैं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો।

0: ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: एक करोड़ परिवारों को सोलर रूफटॉप लगाने के लिए सरकार मदद करेगी.
2: 300 यूनिट मफत बिजली मणि रही छे सब्सिडी. पोताना पैसा हवे बचावी लो. 300 यूनिट दर महीने मफत मेळवो. 300 यूनिट मफत मेळवो. 300 यूनिट मफत मेळवो.
3: माननीय वडाप्रधान श्री नरेंद्र मोदी ना विजन साथी बिजली बिल माथी मुक्ति अने बिजली बचावा माटी पीएम सूर्यघर योजना शुरू करवामा आवी रही छे. तमे पण खूब ज सरल प्रक्रिया द्वारा तमारी जात ने नोंदणी करावो અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
4: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
5: કચેરીએ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
4: અરે મનસુખ ભાઈ હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
5: હે, ફોન થી શું થાય?
4: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો થઈ ગયું કામ.
5: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નો ના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેથલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.
2: યાદો કી મહેફિલ પ્રોગ્રામ મેં અબ આપકો સુનવા રહે હૈ મોહમ્મદ રફી કા ગાયા હુઆ ઉપહાર ફિલ્મ કા ગાના જિસે લિખા હૈ આનંદ બખ્શી ને ધૂન બનાઈ હૈ લક્ષ્મીકાંત પ્યારેલાલ ને.

0: जैसे कि आप जानते हैं विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती। इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता। और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर 21 मई शाम 6:30 पर। लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम। आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने देवीदास लेन बोरीवली पश्चिम मुंबई। प्रवेश बिल्कुल मुफ्त। आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

0: પ્રધાનમંત્રી મોદીના પાંચ દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઇકાલે યુએઈની મુલાકાત દરમિયાન અબુધાબીમાં શ્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નહયાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો પછી આ કરારો થયા હતા. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ ઓર અબુધાબી નેશનલ ઓઇલ કંપની ને ભારત કી ઉર્જા સુરક્ષા કો મજબૂત કરને કે લિયે રણનીતિક સહયોગ કા સમજૌતા કિયા હૈ. પેટ્રોલિયમ ભંડાર મે સહયોગ ઓર તરલ પ્રાકૃતિક ગેસ ઓર એલપીજી ભંડારણ સુવિધાઓ પર સહયોગ કે લિયે સમજૌતા કિયા ગયા હૈ. ઇસ સમજૌતે સે ભારત મે રણનીતિક પેટ્રોલિયમ ભંડાર મે યુએઈ કી હિસ્સેદારી બઢકર 3 કરોડ બેરલ હો જાયેગી ઓર ભારત મે રણનીતિક ગેસ ભંડાર સ્થાપિત કિયે જાયેંગે. દોનો પક્ષો ને એલપીજી પર રણનીતિક સહયોગ સમજૌતે પર ભી હસ્તાક્ષર કિયે, જિસસે ભારત મે વ્યાપક રૂપ સે ઇંધન કી દીર્ઘકાલિક આપૂર્તિ નિશ્ચિત હોને કી આશા હૈ. ભારત ઓર સંયુક્ત અરબ અમીરાત ને રણનીતિક રક્ષા સાઝેદારી કી રૂપરેખા પર ભી હસ્તાક્ષર કિયે. કે સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આસામ, પુડુચેરી અને પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય વિજય બાદ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી શાહ આજે દિવસભર વિવિધ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ આજે સવારે અમદાવાદમાં મહાનગરપાલિકા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે શ્રી શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠક યોજાઈ હતી. શ્રી શાહે મહાનગરપાલિકાના કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત વૃક્ષારોપણ, વિકાસ કાર્યો, તળાવોના ઇન્ટરલિંકિંગ અને નવીનીકરણ અંગે ચર્ચા કરી હતી. આજે બપોર સુધી યોજાનારી બેઠકમાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણના કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે. ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી જીયુડીસી અને ગાંધીનગર લોકસભા તેમજ માણસા નગરપાલિકા સંબંધિત અન્ય વિકાસ કાર્યો, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં જાહેર હોસ્પિટલની કામગીરીમાં થયેલી પ્રગતિ, અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા કરશે. ઉપરાંત તેઓ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રમશે ગુજરાત ખીલશે બાળક અભિયાન અંતર્ગત રમકડા એકત્રિત કરવાના અભિયાનમાં ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સાથે બેઠક યોજશે. સાંજે શ્રી શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા વિસ્તારના અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર્સ સાથે બેઠક કરશે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બધાને પાકા ઘર પૂરા પાડવા એ કેન્દ્ર સરકારની મુખ્ય પ્રતિબદ્ધતા છે. શ્રી ચૌહાણે મહારાષ્ટ્રના સતારામાં સભાને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું.
2: ભારત કી ધરતી પર કોઈ ભી ગરીબ કચ્ચે મકાન મે નહીં રહેગા. હર એક ગરીબ કો પક્કી છત મુહૈયા કરાઈ જાયેગી. ફિર સે હમારી સરકાર બની, દેવેન્દ્રજી મુખ્યમંત્રી બને, તો ને કહા કે 2 લાખ બહોત હૈ શિવરાજ, હમે તો બહોત મકાન ચાહીએ. ઓર મુજે કહેતે હુએ ગર્વ હૈ કે પ્રધાનમંત્રી જી કે આશીર્વાદ સે ઉનકી પહેલ પર લગભગ 1 સાલ કે અંતરાલ મે 30 લાખ મકાન મહારાષ્ટ્ર કો મિલે, ઇતિહાસ મે આજ તક નહીં હુઆ.
0: શ્રી ચૌહાણે કહ્યું હતું કે સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં સૌર ઉર્જા પૂરી પાડવાનું છે, જેથી વીજળીનું બિલ શૂન્ય રહે. તેમણે આવાસ નિર્માણની ઝડપી ગતિ અને ભૂમિહીન લાભાર્થીઓને આપવામાં આવતી 1 લાખ રૂપિયાની નાણાકીય સહાયની પ્રશંસા કરી હતી. મહિલા સશક્તિકરણ અંગે શ્રી ચૌહાણે કહ્યું કે દેશમાં 3 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની છે અને આ લક્ષ્યાંક હવે વધારીને 6 કરોડ કરવામાં આવ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને કડક ચેતવણી આપતા કહ્યું છે કે તેમણે આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરૂદ્ધ પ્રવૃત્તિઓ કરવાનું બંધ કરવું જોઈએ. નવી દિલ્હીમાં આર્મી ડાયલોગમાં બોલતા શ્રી દ્વિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખશે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. આર્મી ચીફની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ગૃહ મંત્રાલયે ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા માટે વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રએ આ માટે 50 કરોડ રૂપિયા અને માળખાગત વિકાસ માટે 30 કરોડ રૂપિયા સુધીની એક વખતની નાણાકીય ગ્રાન્ટ મંજૂર કરી છે. આ નવું યુનિટ મુખ્યત્વે બળવાખોરી વિરોધી કામગીરી અને સરહદ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. કેન્દ્ર જરૂરિયાત મુજબ દેશભરમાં ગમે ત્યાં આ કર્મચારીઓને તૈનાત કરવાનો અધિકાર જાળવી રાખશે. આ સાથે મુખ્યમંત્રી માણિક સાહાએ આશા કાર્યકરોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો

0: પુનરોચ્યાર કર્યો હતો. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય ભારતીય અર્થતંત્રમાં જ્ઞાન અને જ્ઞાન ઉત્પાદનોના યોગદાનને માપવા માટેના બેઝ પેપર પર પ્રતિસાદ અને સૂચનો આમંત્રિત કરી રહ્યું છે. મંત્રાલયે જણાવ્યું કે પરામર્શ પ્રક્રિયાના ભાગરૂપે બેઝ પેપર પરની ટિપ્પણીઓ અને સૂચનો તમામ હિસ્સેદારો અને સામાન્ય લોકો પાસેથી આમંત્રિત કરાયા છે, જે 15 જૂન સુધીમાં manish.jindal@mospi.gov.in અને niraj.kumar007@nic.in પર મોકલી શકાશે. આજે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ચોમાસા પહેલા ડેન્ગ્યુ વિશે જાગૃતિ લાવવા અને મચ્છરોની ઉત્પત્તિને રોકવા માટે સરળ નિયંત્રણ વ્યૂહરચનાઓને પ્રોત્સાહન આપવા આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નાગરિકોને ડેન્ગ્યુ નિવારણ અંગે જાગૃતિ લાવવા અને સ્વચ્છ તથા સલામત વાતાવરણ જાળવવા માટે સાથે આવવા હાકલ કરી હતી. આજે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવાઈ રહ્યો છે. 16 મેના રોજ ભૌતિકશાસ્ત્રી અને એન્જિનિયર થિયોડોર મેનન દ્વારા 1960માં લેસરના પ્રથમ સફળ સંચાલનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યુનેસ્કોએ આજના દિવસે વૈજ્ઞાનિક સહયોગને મજબૂત બનાવવા અને શાંતિ અને ટકાઉ વિકાસ માટે પ્રકાશની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી છે. બેડમિન્ટનમાં ભારતીય પુરૂષ ડબલ્સની જોડી સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી આજે થાઇલેન્ડ ઓપનની સેમીફાઇનલમાં મલેશિયાના ખેલાડીઓ સામે ટકરાશે. આ ભારતીય જોડીએ ગઈકાલે ક્વાર્ટર ફાઇનલમાં જાપાની જોડીને પરાજય આપ્યો હતો. દરમિયાન પીવી સિંધુ મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે, જ્યારે પુરૂષોની સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેન થાઇલેન્ડના ખેલાડી સામે પરાજય થતાં ટુર્નામેન્ટમાંથી બહાર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે. ભારત અને સંયુક્ત આરબ અમીરાતે ભારતમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ અને ગેસ ભંડાર સ્થાપવા સહિત અનેક કરાર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ત્રિપુરામાં કાયદો અને વ્યવસ્થા તથા સુરક્ષાને મજબૂત બનાવવા વધારાની ઇન્ડિયા રિઝર્વ બટાલિયનની રચનાને ગૃહમંત્રાલયની મંજૂરી. અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનની સેમીફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: श्रोता ने याद किया है, हम एक हल्की सी याद है कि गलियों और सड़कों पर लैंप पोस्ट हुआ करते थे, जिसमें एक सरकारी आदमी आता था जो लैंप पोस्ट में तेल भरता था और जला देता था. रात भर लैंप पोस्ट जलता था, सुबह अपने आप बुझ जाता था, तब सूरज की रोशनी से काम चलता था. जी हाँ, वो भी एक जमाना था. एक श्रोता कह रहे हैं कि हमारी मम्मी दादी नानी ने लालटेन की रोशनी में कढ़ाई और सिलाई भी की है. हाँ वाकई, और बहुत सुंदर कशीदाकारी की है. अब सवाल जरा गौर से सुनिएगा. गाना पहचानना है आपको और फिल्म का नाम बताना है. कुछ इस तरह की लाइनें हैं कि चांद से देखा दूर चकोरा, धरती दूर गगन से, आंख से दूर है आंख का तारा, बिछड़ा फूल चमन से, ये कैसा दस्तूर यहाँ, ये कैसा दस्तूर यहाँ. तो पहचानिए कौन सा गाना है ये और किस फिल्म का है. और हम जब संदेशों की बात करते हैं तो एक बड़ा ही प्यारा सा संदेश दिख रहा है. जीवन की छोटी छोटी खुशियों और शांति मन से है, जो अकेलेपन या बड़ी मुश्किलों के बावजूद मन को सुकून देती हैं. अकेले होने पर भी क्या छोटी सी बात से माँ को मन को सुकून दे जाते हैं. विशाल रोशनी की गर्मी में भी एक छोटी सी छांव मिल जाए तो वो मन को सुकून देती है. नीले गगन की विशालता में जब कोई एक चिड़िया चहकती है तो ये अकेलापन दूर कर देती है. जीवन की यही बड़ी बड़ी चुनौतियों के बीच किसी अपने का एक छोटा सा प्यार भरा शब्द या एक मुस्कान मन को शीतलता और राहत प्रदान करती है. यही जीवन है कि विपत्ति में भी छोटी छोटी सकारात्मक बातों को ढूंढ लिया जाए, जग ही नहीं मन भी रोशन हो जाए. क्या बात है. और अब अगला गाना जरा सुनिए और बताइए ये आपकी लिस्ट से मैच हो रहा है या नहीं. हंसने की बात है.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે છે. સૌપ્રથમ આજે સવારે તેમણે અમદાવાદમાં એસજી હાઇવે નજીક આવેલા દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યો અને વિવિધ મુદ્દાઓ પર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અને ગાંધીનગરના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે રહેશે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી શાહ આજે અમદાવાદમાં ઉચ્ચસ્તરની બેઠકમાં વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી રહ્યા છે. આજે અમદાવાદમાં સૌપ્રથમ યોજાયેલી બેઠકમાં ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત શ્રી શાહે શહેરમાં વૃક્ષારોપણ અને હરિયાળું આવરણ વધારવા અધિકારીઓને સૂચના આપી હોવાનું જણાયું છે. તેમણે ગાંધીનગર લોકસભામાં કરાયેલા વૃક્ષારોપણ અને આગામી મિશન 5 મિલિયન ટ્રી અંગે પણ ચર્ચા કરી. પ્રથમ બેઠક પૂર્ણ થયા બાદ હાલ બીજી બેઠક શરૂ થતાં શ્રી શાહ સરખેજ ગાંધીનગર હાઇવેના આધુનિકીકરણ અંગે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. તેમાં એસજી હાઇવેની ડિઝાઇન અને સતત વધતા અકસ્માત અંગે ચર્ચા કરાશે. આ સાથે જ વિશેષ વ્યૂહરચના અંગે પોલીસની તૈયારીઓ વિશે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે. બકુલા પરમાર, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદના ત્રાગડ ખાતે ગણેશ હાઉસિંગ દ્વારા નિર્મિત મિલિયન માઇન્ડ્સ ટ્રેક પાર્ક આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેમજ ગાંધીનગરના દશેલા ખાતે ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરી દ્વારા તૈયાર કરાયેલા અદ્યતન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્લાન્ટની ક્ષમતા 5 લાખ લીટરની હશે. આ ઉપરાંત શ્રી શાહ ગાંધીનગરમાં ઇન્ફોસિટી ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનઆઈડી અમદાવાદના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું લોકાર્પણ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું કે જનજાગૃતિ દ્વારા ડેન્ગ્યુ મુક્ત રાજ્યનો સંકલ્પ છે. રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી પાનશેરિયાએ ડેન્ગ્યુના અટકાયતી પગલાઓ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું. તેમણે કહ્યું આ લડાઈમાં જનસમુદાયનો સાથ અને સહકાર અત્યંત જરૂરી છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા

0: અને નગર હવેલી તથા દમણ દીવમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. તેમાં પ્રવાસીઓ અને સ્થાનિકોને ડેન્ગ્યુના લક્ષણ, બચાવના ઉપાય અને સ્વચ્છતાના મહત્વ અંગે માહિતી અપાઈ. આ અંગે રાજ્ય વાહકજન્ય રોગ સલાહકાર વિશાલ ધામેલિયાએ વધુ માહિતી આપી.
1: આ ડેન્ગ્યુ દિવસ ઉજવવાનો આપણો ખાસ હેતુ છે, લોકોની અંદર ડેન્ગ્યુ વિશે જાગૃતિ આવે, ડેન્ગ્યુના નિવારણ અંગે સૌ લોકો સાથે મળીને કામ કરે. એના માટે ખાસ જરૂરી છે ડેન્ગ્યુ માટે જે મચ્છર ઉત્પત્તિ સ્થાન છે તેને અટકાવી, જેવી કે એમાં માટીના ઘડા છે, નાળિયેરના ખોલ છે, ટેરેસ ઉપરના જે ઢાંકણ છે એ ઢાંકીને રાખીએ, અને કોઈ પણ તાવ હોય તો નજીકની હોસ્પિટલમાં જઈને લોહીની તપાસ અવશ્ય કરાવીએ. પ્રદેશની અંદર વિવિધ આઈસી જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે.
0: સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢના ભવનાથમાં શનિ મંદિરમાં ગઈકાલથી યોજાયેલો કોમાત્મક યજ્ઞ આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂર્ણ થયો. બંને દિવસ ભક્તોએ શનિદેવ પર કાળા તલ, તેલ અને વિવિધ વસ્તુઓનો અભિષેક કરીને પોતાના દુઃખ દર્દ દૂર કરવા પ્રાર્થના કરી. આ સાથે લાંબા સમય બાદ આજે શનિવાર અમાસ અને શનિ જયંતિનો સમન્વય જોવા મળ્યો. જામનગરમાં પણ નાગેશ્વર વિસ્તારમાં શનિ જયંતિ નિમિત્તે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી. મંદિરના પૂજારી કપિલગીરી ગોસ્વામીએ શનિ જયંતિનું મહત્વ સમજાવ્યું હતું.
2: આજે આપણે કહીએ કે શનિ જયંતિ મહોત્સવ, શનિવાર, શનિ જયંતિ, અમાસ અને શનિ અમાવસ્યા બધું આપણે આજે જોઈએ તો 13-14 વર્ષ પછી આવો યોગ આવ્યો. આજે જો આપણે શનિદેવની પૂજા કરીએ તો શનિદેવનો એક સારો એવો આપણે માથે એક સારી દ્રષ્ટિ પડે છે, અને શનિદેવનો સારો આપણે જે પનોતીમાં રાહત આપે છે, અને શનિદેવની પૂજા કરવાથી શનિદેવનું સારું ફળ પણ મળે.
0: રાજકોટમાં જિલ્લા પંચાયત અને તે અંતર્ગત આવતી તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. વિકાસ કમિશનર KL બચાણીએ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. અમારા પ્રતિનિધિ જયદીપ પંડ્યા જણાવે છે કે જિલ્લા પંચાયતમાં આગામી 24 તારીખે સવારે 11 થી બપોરે 2 વાગ્યા સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે, જ્યારે 25 તારીખે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં 22 તારીખે ઉમેદવારીપત્ર ભરી શકાશે અને 23 તારીખે તેની ચૂંટણી યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: શું તમે તૈયાર કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
2: લેકિન વિનય, જો અકેલા સંભાળતા છો, કોઈ ભી સિંગર કા ગાના હો ગાતા, મુકેશ જી કા બોલો, રફી સાહેબ કા બોલો, કિશોર કુમાર જી કા બોલો, અચ્છે ગાના બસ સિખાઈ વગેરે નહીં થા ઉસને કુછ, લેકિન ઉસકી જાત્યા, ઉસકી આવાજ ભી સબ થા અચ્છા ગાતા.
3: પ્રમીલા જી, અબ ગાના સમ્રાજ્ઞી જિનકો હમ કહેતે હૈ, सरस्वती माँ कहते हैं जिन्हें, उनकी बात करते हैं. कभी लता जी से मिलने का मौका मिला?
2: मिला, मतलब मैंने क्या हुआ, मेरा जो गुड़ी पड़वा का बड़ा शो होता था हर साल.
3: जी जी,
2: हर साल तो मैं कोई इंडस्ट्री का बड़ा कलाकार या तो संगीतकार या तो पॉलिटिशियन कोई, अच्छा सब CM जो थे मेरे शो में आके गए हैं, पड़वा के शो वसंत पाटिल, शंकर राव चौहान और जो कुछ, विलासराव देशमुख, सुशील कुमार जी शिंदे.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ये है विविध भारती, देश की सुरीली धड़कन। छाया गीत के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: મેળવો.
1: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે PM સૂર્યઘર.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
3: कार्यक्रम तराने नए पुराने में आइए सुनते हैं आशिकी 2 का ये गाना.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતા મિત્રો, 93.9 મેગાહર્ટઝ પર આપ ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. શ્રોતા મિત્રો, સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
2: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
3: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
2: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
4: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
2: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. KJIT સાવલી, ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસ માટેનો શ્રેષ્ઠ વિકલ્પ KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા: હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
3: पता है, अब हम आपकी चिट्ठियों के इंतजार में हैं.
4: क्यों?
3: क्योंकि वो जमाना वापस आ रहा है जब आपकी फरमाइशी चिट्ठियां आती थी विविध भारती में.
5: चिट्ठी आई है, आई है, चिट्ठी आई है,
3: और हम सुनवाते थे आपके मनचाहे गीत.
5: पल पल दिल के
3: विविध भारती पर वापस आ रहा है आपका पसंदीदा कार्यक्रम मनचाहे गीत. 2 मई से हर शनिवार और रविवार दोपहर 3 बजे
4: हम इंतजार करेंगे.
3: तो फटाफट पोस्ट कार्ड लीजिए, लिखिए अपनी फरमाइश और भेज दीजिए इस पते पर. मन चाहे गीत कार्यक्रम विविध भारतीय राष्ट्रीय सेवा, पोस्ट बॉक्स नंबर 19750, मुंबई 400091. मन चाहे गीत विविध भारतीय राष्ट्रीय सेवा, पोस्ट बॉक्स नंबर 19750, मुंबई 400091. आपकी चिट्ठियों का हमें इंतजार है.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वीको वज्रदंती. मजेदार नहीं, असरदार. भारत का गम एक्सपर्ट.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: 1 કરોડ પરિવારોં કો સોલર રૂફટોપ લગાને કે લિયે સરકાર મદદ કરેગી.
2: 300 યુનિટ મફત બિજળી મળી રહી છે સબસિડી. પોતાના પૈસા હવે બચાવી લો. 300 યુનિટ દર મહિને મફત મેળવો. 300 યુનિટ મફત મેળવો. 300 યુનિટ મફત મેળવો.
3: માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના વિઝન સાથે વીજળી બિલ માંથી મુક્તિ અને વીજળી બચાવવા માટે પીએમ સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી રહી છે. તમે પણ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા તમારી જાતને નોંધણી કરાવો અને દર મહિને 300 યુનિટ મફત વીજળી મેળવો. સૌર ની શક્તિ, વીજળી ના બિલ માંથી મુક્તિ. વધુ માહિતી માટે pmsuryaghar.gov.in પર સંપર્ક કરો. ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી.
4: ઊંચી સેન્ડલ વાલી તેરા નામ તો બતા, લાલ દુપટ્ટે વાલી તેરા નામ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકાર શ્રી

વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પૂજા પ્લસ, માત્ર મંગલ મુહૂર્ત નક્કી કરો, દુલ્હે રાજાને અમે સજાવીશું. પધારો અમારા દુલ્હે રાજા ડિપાર્ટમેન્ટમાં. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના. ગાંધીનગર લોકસભા વિસ્તારને

0: હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી. રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા. બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો. તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ સાથે સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી. શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી. તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું. શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના 9 નિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી. આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી. આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે. પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું. આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે. આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે. ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે. અમદાવાદમાં યોજાયેલી બેઠકમાં આ અભિયાન અંતર્ગત શ્રી શાહે વધુને વધુ વૃક્ષારોપણ દ્વારા આગામી પેઢી માટે સ્વચ્છ હવા, પાણી અને હરિયાળું પર્યાવરણ ઉપલબ્ધ કરાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ઉચ્ચસ્તરની બેઠકમાં શ્રી શાહે સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજનની સમીક્ષા પણ કરી હતી. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર ડીપીઓ સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજી ચોમાસાની પૂર્વ તૈયારીની સમીક્ષા કરી. તેમણે ચોમાસાને ધ્યાનમાં રાખીને આગામી 15 દિવસમાં હીટવેવ, પૂર વગેરે આપત્તિ સંબંધિત વિવિધ કવાયત તાલુકા સ્તરે હાથ ધરવા સૂચના આપી. આ અંગે સુશ્રી રવિએ દરિયાકિનારાના જિલ્લામાં સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિશેષ કવાયત યોજવા પર ભાર આપ્યો. ઉપરાંત તેમણે જે તે વિસ્તારમાં આવતા જોખમી સ્થળો, મોટી દુર્ઘટના ટાળી શકાય તે માટે જૂનાગઢનું અત્યારથી જ યોગ્ય મેપિંગ કરીને પગલાં લેવા ઉપરાંત રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર સંદર્ભે જે જગ્યાઓ ખાલી હોય તે પણ ઝડપથી ભરવા સંબંધિતોને તાકીદ કરી હતી. સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ઉજવણી થઈ રહી છે. આજે શનિવાર, અમાસ અને શનિ જયંતિ ત્રણેય એક જ દિવસે આવતા શુભ સંયોગ રચાયો છે. આજના પાવન દિવસે બોટાદમાં પાંડવકાલીન નવહત્તા હનુમાનજી મંદિરમાં 142 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. શનિ જયંતિએ નવગ્રહ શાંતિ મંદિર ભક્તિ અને આસ્થાનું અનોખું કેન્દ્ર બની રહ્યું છે. આ અનોખા અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગની ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા પણ નોંધ લઈ મંદિર ને સન્માનપત્ર અર્પણ કરાયું. આ અંગે મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતીજીએ પ્રતિક્રિયા આપી છે.
2: શ્રી નવગ્રહ તથા 27 નક્ષત્રોની એક સાથે પ્રાણ પ્રતિષ્ઠા શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે આજ થઈ ગઈ છે. આ પ્રસંગમાં હજારોની સંખ્યામાં બોટાદકર તથા સમસ્ત સનાતન ધર્મીઓ ઉપસ્થિત હતા. મહાપ્રસાદીથી લઈને નવકુંડી હવન આમાં આયોજન કરવામાં આવ્યું હતું અને સરસ્વતીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની નોંધ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગઈ છે કે 27 નક્ષત્ર અને 9 ગ્રહનું ક્યાંય પણ મંદિર નહીં, આ સૌથી પ્રથમ બનવાવાળું મંદિર છે શ્રી નવહત્તા હનુમાન મંદિર ખાતે.

0: બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને આજે શનિવાર નિમિત્તે ફૂલોનો વિશેષ શણગાર કરાયો તેમજ દાદાને ચાંદીનો મુગટ અને વાઘા પણ અર્પણ કરાયા. પોરબંદરના બગવદરથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા હાથલા ગામના પાવન સ્થળ પર ભક્તોની ભારે ભીડ જોવા મળી. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ ભગવાન શનિદેવનો આ સ્થળ પર જન્મ થયો હોવાનું મનાય છે. અહીં શનિદેવ બાળ સ્વરૂપે બિરાજમાન હોવાથી મહિલાઓને પણ ગર્ભગૃહ માં જઈ દર્શન કરવાની વિશેષ મંજૂરી છે. આ અંગે શનિ મંદિરના પૂજારી મગનગીરી ગોસ્વામીએ વધુ માહિતી આપી છે.
1: શનિદેવ જન્મસ્થળ આથલા એવી આ એક જગ્યા છે, એક સ્થળ છે ને આજની તારીખમાં અનોખો સહયોગ હોય છે જે શનિ મહારાજનો, અને ખાલી કેવલ માત્ર દર્શન કરવાથી એટલા બધા ફાયદા, એટલા બધા સંકટો તમારા દૂર કરે ભગવાન શનિદેવ. સારાસાથી પનોતી, અઢીવરાના પનોતી અહીંયા મોજુદ છે. ભાણવડથી 22 કિલોમીટર, પોરબંદરથી 32 કિલોમીટર, અને આજની તારીખમાં એટલી બધી ભીડ, એટલા બધા દર્શનીઓ આવે કે લગભગ ઓછામાં ઓછા 2-3 લાખ, 4 લાખ
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABID ને ફોલો કરશો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ ક્યાંય પણ હીટવેવ એટલે કે ઉષ્ણ લહેરની કોઈ સંભાવના નથી.
2: આને વાલે 7 દિનો કે લીએ ગુજરાતી સ્ટેટ કે સારા ડિસ્ટ્રિક્ટ કવર હૈ જિસમે ડ્રાય વેધર પ્રિવેલ કરેગા ઓર મેક્સિમમ ટેમ્પરેચર કી બાત કરેંગે તો આને વાલે 3 દિનો કે લીએ મેક્સિમમ ટેમ્પરેચર 9 લાખ ચેન્જ રહેગા ઉસકે બાદ મેક્સિમમ ટેમ્પરેચર મેં 2-3 ડિગ્રી કી ગિરાવટ કા પૂર્વાનુમાન હૈ ઓર ઓવરઓલ પૂરે ગુજરાતી સ્ટેટ કી બાત કરેંગે જહાં પર સબસે જ્યાદા મેક્સિમમ ટેમ્પરેચર રિયલાઇઝ હુઆ હૈ વો હૈ વલ્લભ વિદ્યાનગર આનંદ મેં 42.3 ડિગ્રી સેલ્સિયસ.
0: ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. આ ઉપરાંત અમરેલી, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીને ધ્યાને રાખી પ્રાણીઓ અને પક્ષીઓની વિશેષ સંભાળ રાખવામાં આવી રહી છે. પ્રાણીઓ માટે એસી સહિતની સુવિધા કરવામાં આવી હોવાનું એકતાનગર જંગલ સફારીની નિદેશક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું છે.
3: जानवरों को 24/7 पानी का अवेलेबिलिटी किया गया है जिससे कि उनको कोई दिक्कत ना हो. साथ में शेड्स बनाए गए हैं जिससे कि वो गर्मी में उस शेड्स के नीचे जाके उनको राहत मिल सकती है. खाने में जितने भी हमारे वाटर रिटेनिंग फ्रूट्स हैं जिसमें कि पानी का ज्यादा मात्रा होता है, जैसे तरबूज हो गया, खरबूज हो गया, ककड़ी हो गया, खीरा हो गया, तो ये सब जानवरों को ज्यादा से ज्यादा खिलाया जा रहा है. और साथ साथ में ORS का भी व्यवस्था किया गया है वेटनरी टीम से जिससे कि इनको कोई गर्मी से दिक्कत ना हो.
0: ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ શુભમન ગિલની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. લગભગ 1 મહિના પછી કોલકાતાની ટીમ તેના ઘર આંગણે મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધામાં ટકી રહેવા કોલકાતા એડીચોટીનું જોર લગાવશે, જ્યારે ગુજરાતની ટીમની નજર પોઈન્ટ ટેબલમાં ટોચના 2 ક્રમમાં સ્થાન મેળવવા પર રહેશે. પોઈન્ટ ટેબલમાં હાલ અજિંક્ય રહાણેની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ હાલ 8મા ક્રમે છે. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્યચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલો, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલો અને કુલ 220 કિલો વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ. તેમાં મહેસાણામાં ઉર્જામંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોમાં એસટી બસ, પાણીની સુવિધા, પાણીની ટાંકીઓ બનાવવા, નહેરોની સફાઈ જેવી પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત વડોદરા, મહીસાગર, બનાસકાંઠા અને નર્મદામાં પણ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિ યોજાઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ગાંધીનગર લોકસભા વિસ્તાર હેઠળ આવતા વોર્ડના તળાવના આંતરજોડાણનું કામ ઝડપથી પૂર્ણ કરવા શ્રી શાહની અધિકારીઓને સૂચના

સૂર્યપુત્ર શનિશ્વર દેવની જયંતિની આજે ભવ્ય ઉજવણી, રાજ્યમાં 3 દિવસ બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીના સામનો કરવામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા માટે વિશ્વસનીય, પારદર્શક અને ભવિષ્ય માટે તૈયાર આપૂર્તિ વ્યવસ્થા બનાવવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. 5 દેશોના તેમના પ્રવાસના ભાગરૂપે આજે નેધરલેન્ડના હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ કોવિડ રોગયાળો, ચાલી રહેલા સંઘર્ષો અને ઉર્જા સંકટ સહિત અનેક મોટા પડકારોનો સામનો કરી રહ્યું છિં.

0: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है। ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है। हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा। दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी।
1: તેમણે કહ્યું કે જો આ પડકારોનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો વૈશ્વિક વિકાસ પર અસર પડી શકે છે અને મોટી વસ્તી ગરીબીમાં ધકેલાઈ જઈ શકે છે। પ્રધાનમંત્રીએ એમ પણ કહ્યું કે 21મી સદીમાં ભારત તકોની ભૂમિ તરીકે ઉભરી રહ્યું છે, જે ટેકનોલોજી અને માનવીય મૂલ્યો બંનેના આધારે પ્રગતિ કરી રહ્યું છે। બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 5 દેશોની મુલાકાતના બીજા તબક્કા દરમિયાન નેધરલેન્ડના રાજા વિલિયમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી। અમદાવાદમાં એસજી હાઇવે નજીક દક્ષિણ પશ્ચિમ ઝોનની કચેરી ખાતે ગાંધીનગર લોકસભામાં ચાલતા વિકાસ કાર્યો અને વૃક્ષારોપણ અંગે અમદાવાદ અને ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સાથે શ્રી શાહે બેઠક યોજી તેમને જરૂરી સૂચન આપ્યા। બપોર બાદ શ્રી શાહે અખંડાનંદ અને સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટની કામગીરીની સમીક્ષા પણ કરી હતી।
2: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના 2 દિવસના પ્રવાસનો પ્રારંભ અમદાવાદથી કર્યો। તેમણે અમદાવાદમાં શ્રેણીબદ્ધ બેઠક યોજી વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી। આ સાથે જ સરખેજ ગાંધીનગરના આધુનિકીકરણ અંગે પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ગાંધીનગર લોકસભા હેઠળ આવતા ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વોર્ડના તળાવના આંતરજોડાણ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં કામોની સમીક્ષા કરી હતી। શ્રી શાહે આ કામગીરી ઝડપથી કરવા અધિકારીઓને સૂચના આપી। આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગર લોકસભામાં આવતા મહાનગરપાલિકાના 70 નવનિયુક્ત કાઉન્સિલર સાથે બેઠક કરી હતી, તેમજ લોકોની સમસ્યાઓ અને રજૂઆત અંગે અધિકારીઓ સાથે યોગ્ય સંકલન કરવા શ્રી શાહે કાઉન્સિલરોને માર્ગદર્શન આપ્યું હતું। શ્રી શાહે નારણપુરા, ઘાટલોડિયા, વેજલપુર અને સાબરમતી વિધાનસભા વોર્ડના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરી હતી। આ ઉપરાંત શ્રી શાહે ગાંધીનગરની માણસા નગરપાલિકામાં વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા ઉપરાંત હોસ્પિટલ અને જૂની હોસ્પિટલના સમારકામ માટે પણ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપી। આ સાથે તેમણે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી સાર્વજનિક હોસ્પિટલમાં તમામ લોકોને સારી સુવિધા આપવા પર ભાર આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલ સુધી રાજ્યના પ્રવાસે છે। પ્રવેશ અડિયેચા, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પ સાથે વર્ષ 2026-27માં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવા આહવાન કર્યું। આ વર્ષે 1 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રખાયો છે। આ માટે નાગરિકોને સહભાગી બનાવવા નિઃશુલ્ક રોપાનું વિતરણ કરાશે, તેમજ ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને એક છોડ અપાશે। ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 25 લાખ અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 5,42,000થી વધુ વૃક્ષો વાવવામાં આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના 5 દેશોના પ્રવાસના ભાગરૂપે આવતીકાલે સ્વીડનની મુલાકાત લેશે। 2018માં ભારત નોર્ડિક સમિટના ઉદઘાટન માટે સ્વીડનની મુલાકાત પછી આ તેમની બીજી નોર્ડિક મુલાકાત હશે। સ્વીડનના ઔદ્યોગિક કેન્દ્ર ગોથેનબર્ગની મુલાકાતથી ભારત અને સ્વીડન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત થવાની અપેક્ષા છે। આકાશવાણી સાથેની એક વિશિષ્ટ મુલાકાતમાં સ્વીડનના ભારતના રાજદૂત શ્રી અનુરાગ ભૂષણે આ મુલાકાતના મહત્વ પર પ્રકાશ પાડ્યો।
3: We have a very long-standing partnership with Sweden on defense.
4: रक्षा क्षेत्र में स्वीडन के साथ हमारी साझेदारी बहुत पुरानी है, लेकिन अब ये रिश्ता सिर्फ खरीदार विक्रेता के संबंध से आगे बढ़कर रक्षा साझेदार के रिश्ते में बदल गया है। अब दोनों देश और दोनों देशों की कंपनियां मिलकर रक्षा उपकरण बनाने और उनके उत्पादन करने की दिशा में काम कर रही हैं। प्रधानमंत्री नरेन्द्र मोदी की पहल जैसे आत्मनिर्भर भारत और मेक इन इंडिया और साथ ही देश में हुए बुनियादी ढांचे के विकास से इस प्रयास को और भी अधिक गति मिली है।
3: एंड ऑल्सो इंफ्रास्ट्रक्चर डेवलपमेंट दैट हैज हैपेंड।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/eu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો। કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે નીટ યુજી 2026 પરીક્ષા સંબંધિત બાયોલોજી પેપર નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે।

0: છે. આરોપી મનીષા ગુરૂનાથ માંધારે મહારાષ્ટ્રના પુણેના એક વરિષ્ઠ વનસ્પતિ શાસ્ત્ર શિક્ષિકા છે અને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા તેમને નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ જણાવ્યું કે આરોપીને વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રના પ્રશ્નપત્રોની સંપૂર્ણ એક્સેસ હતી. સીબીઆઈએ જણાવ્યું કે 14 મેના રોજ ધરપકડ કરાયેલી મનીષા વાઘમારે દ્વારા સંભવિત નીટ ઉમેદવારોને એકત્રિત કરતા હતા અને પુણે સ્થિત તેમના નિવાસસ્થાને આ વિદ્યાર્થીઓ માટે ખાસ કોચિંગ વર્ગો ચલાવતા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીઓની દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે અને અહિલ્યાનગરથી ધરપકડ કરવામાં આવી છે. ભારતની માદક પદાર્થ વિરોધી એજન્સીએ ઓપરેશન રેઝિપલ હેઠળ પહેલીવાર 182 કરોડ રૂપિયાના કેપ્ટાગોન માદક પદાર્થ જપ્ત કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે સરકાર ભારતને નશામુક્ત દેશ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયાઈ દેશોમાં જતી માદક પદાર્થની જપ્તી અને વિદેશી નાગરિકની ધરપકડ આ દિશામાં ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે. ભારતીય સેનાના વડા ઉપેન્દ્ર ત્રિવેદીએ આતંકવાદીઓને આશ્રય આપવા અને ભારત વિરૂદ્ધ પ્રવૃત્તિઓ બંધ કરવા પાકિસ્તાનને કડક ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં સેના સંવાદને સંબોધતા શ્રી ત્રિવેદીએ કહ્યું કે જો પાકિસ્તાન ભારત વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભારતના ભૂગોળ અને ઇતિહાસનો ભાગ રહેવા માંગે છે કે નહીં. ભારતીય સેનાના વડાની આ ટિપ્પણી આતંકવાદ સામે ભારતની કડક નીતિને પ્રતિબિંબિત કરે છે.
1: अगर आपने मुझे पहले सुना है तो मैंने यही कहा था कि अगर पाकिस्तान आतंकवादियों को पनाह देना और भारत के खिलाफ आतंकी गतिविधियां जारी रखता है तो उसे ये खुद तय करना होगा कि वो भूगोल का हिस्सा बना रहना चाहता है या इतिहास का या किसी का भी नहीं.
0: શિક્ષણ મંત્રાલયે દેશમાં 14 થી 18 વર્ષની વયના બાળકોમાં શાળા છોડી દેનારાઓની વધતી સંખ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા સચિવ સંજીવકુમારની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પ્રસ્તાવિત નવી પહેલના અમલીકરણ વ્યૂહરચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ગાંધીનગરમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ મહિલાઓની 77 કિલો શ્રેણીમાં 3 કાંસ્ય ચંદ્રક જીત્યા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને કુલ 220 કિલોગ્રામ વજન ઉપાડીને આ સિદ્ધિ મેળવી. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનમાં સાત્વિક સાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડી ફાઇનલમાં પહોંચી. આ જોડીએ બેંગકોકમાં સેમીફાઇનલમાં મલેશિયાના ગો સે ફેઈ અને નૂર ઇઝુદ્દીનને 19-21, 22-20, 21-16 હરાવીને પુરૂષ ડબલ્સની ફાઇનલમાં સ્થાન મેળવ્યું. હવે ફાઇનલમાં આવતીકાલે તેમનો સામનો લિયો રોલી કાર્નાન્ડો અને ડેનિયલ માર્થીની ઇન્ડોનેશિયન જોડી સામે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું ભારત અને નેધરલેન્ડ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા સાથે મળીને કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. નીટ પરીક્ષા ગેરરીતિ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ. આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવા ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર ત્રિવેદીની પાકિસ્તાનને કડક ચેતવણી. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતના સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવા મહેલ.

0: IPL cricket chasing a target of 248 runs, Gujarat Titans were 177 for 1 in 16 overs against Kolkata Knight Riders in Kolkata when reports last came in. Put into bat first, Kolkata Knight Riders posted 245 for 2 in the stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: શ્રોતા મિત્રો, એફએમ બેન્ડ 93.9 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીનું આ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રાને અહીં વિરામ આપીએ. આવતીકાલે સવારે 5:55 ફરી મળીશું. અત્યારે અંકિતા શાહને રજા આપશો. શુભરાત્રી, જય.